नमस्कार, सुप्रभात। FM 96.7 मेगाहर्ट्स पर आपना रेडियो सेट पर आपे ट्यून कर्यु छे विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानुं अमदावाद केन्द्र। आजे रविवार, ज्येष्ठ दिनांक 17, शक संवत 1948, तदानुसार तारीख 7 जून सन 2026। અત્યારે સવારના 5:58 થવા આવી છે। અમારી આજની સભાના શુભારંભે વિવિધ ભારતી પરિવાર આપ સૌ શ્રોતાજનોનું હાર્દિક અભિવાદન કરે છે। મંગલમય પ્રભાતનું સ્વર્ણિમ ઉજાસ આપના જીવનને સત્કાર્યો અને સકારાત્મકતાથી સજાવે તેવી હાર્દિક શુભકામના।

આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટ્ઝ પર. પ્રસારણના પ્રારંભે સૃષ્ટિ નિયંતાના શ્રીચરણોમાં સમર્પિત ભક્તિ રચનાઓથી સજાવેલ કાર્યક્રમ અર્ચના.

શિવ નામનું ઝવેરાત જેનાથી ઝગમગતું આ વિશ્વ, સાચા સુખનો આધાર અને ભીતરને ઉજાસમય બનાવનાર શિવનું નામ એ જ સાચું સ્મરણ.

ભક્તિરસનું આ પ્રથમ સોપાન આપે સાંભળ્યું કલ્યાણી કૌઠાલકરના સ્વરમાં. અર્ચના કાર્યક્રમ અંતર્ગત હવે સાંભળીએ બચુભાઈ શ્રીમાળીના સ્વરમાં છોટમની આ રચના.

જ્યાં સુધી પોતાના મનમાંથી જીવનની સાચી મોહમાયાને સંકેલી ના લેવાય ત્યાં સુધી ધાર્મિક ક્રિયાઓ માત્ર એક ક્રિયા જ બની રહે છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા બચુભાઈ શ્રીમાળીનો સ્વર. મિત્રો, જ્યારે જીવનમાં સાત્વિકતાનો ઉદય થાય છે ત્યારે હરિનામ જ સત્ય ભાસે છે. આ નયન તેનું મુખારવિંદ જોવા તલસે છે અને મન તેની મોહમય મૂરત.

ભક્તિરસનું આ 100 પાના પે સાંભળ્યું અનુપમા દેશપાંડેના સ્વરમાં. અર્ચના કાર્યક્રમ અંતર્ગત હવે સાંભળીએ હેમંત ચૌહાણનો સ્વર, રચનાકાર દાસ દયો.

આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતી 96.7 મેગાહર્ટ્ઝ પર. બરાબર 6:30 સાંભળશો લઘુ ચિંતનાત્મક શ્રેણી અમૃત ધારા.

0: વડોદરા. પ્રસ્તુત છે લઘુ ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આવો આજે સાંભળીએ વક્તા ડૉક્ટર લવકુમાર દેસાઈને. વિષય છે કુતૂહલ.
1: કુતૂહલ, બાળક જેવું કુતૂહલ સતત સચવાય, જીવાય, પોષાય અને આનંદાય તો જીવંત ઉત્સવ જેવું લાગે. જેનામાં કુતૂહલ વૃત્તિ બચી નથી તેને જીવતી લાશ જેવો માનવો. માર્ગમાં નાનું સરખું ટોળું જોઈને પગપાળા જતો રાહદારી કે તેજ ગતિએ દોડાવતો વાહનનો અધિપતિ ત્યાં રોકાય છે અને શું બન્યું તે જોવા, સમજવા, પામવા લલચાય છે. બાળકોમાં તો કુતૂહલ વૃત્તિ ભારોભાર પડી હોય છે. ઘરમાં નાના ભાઈ બહેનનું આગમન થાય કે કોઈ વડીલની ચીરવિદાય થાય તો બાળક અનેકવિધ પ્રશ્નો પૂછી સૌને મૂંઝવી નાખે છે. માનસશાસ્ત્ર તો કહે છે કે બાળકને ગમે તેવા ઉડાવ જવાબ આપવાને બદલે તેમને જેટલું સમજાય તેટલું સરળતાથી મૂકી આપવું. વચ્ચે ચિકનગુનિયાનો ખૂબ ત્રાસ વધી ગયો. અનેક લોકોને આ રોગના પ્રેમમાં ફરજિયાત પડવું પડ્યું. નાના બાળકે દાદાને પૂછ્યું, દાદા તમને ચિકનગુનિયા થયો છે? હા બેટા. તો આ રોગ ગમે તેને થાય? દાદાએ સંમતિ આપતા કહ્યું, હા બેટા. તો પછી ભગવાનને પણ થાય? દાદા મૂંઝાયા, કહ્યું,

0: હા બેટા, ભગવાનને ના થાય, બાળકે વળતી દલીલ કરી. દાદા, તમે તો કહેતા હતા કે સૌમાં ભગવાન છે, તો પછી ભગવાનને ચિકનગુનિયા કેમ ના થાય? 21મી સદીના ચરણમાં પગ મૂકતો માનવી પશુ, પંખી, પ્રકૃતિ અને આસપાસની જીવંત સૃષ્ટિ વિશે કુતૂહલ વૃત્તિ ગુમાવતો જતો હોય તેમ લાગે છે. તૃણના અંકુરની અને તેના પ્રાગટ્ય અને વિકાસની લીલા જોવા માટે કેટલા લોકો સમય ફાળવી શકે છે? આકાશમાં ફેલાયેલી તારા અને ગ્રહોની સૃષ્ટિને માણનારા કેટલા? કવિ કાળિદાસે તો સર્વમ પ્રિયમ ચારુતરમ વસંતે કહીને વસંતને ઋતુરાજ તરીકે વધાવ્યો છે. દલપતરામ જેવા કવિએ રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો, મુકામ તેણે વનમાં જમાવ્યો કહીને તેની રમ્યતાને બિરદાવી છે. તો રમેશ પારેખ જેવો કવિ ઈશ્વરની આ પેદાશને આ રીતે વધાવે છે. વસંત ઈશ્વરના ગુના માફ કરવાની ઋતુ છે. વસંત ઈશ્વરના ગુના માફ કરવાની ઋતુ છે. ઋતુઓમાં થતા પરિવર્તનને આપણે પંચેન્દ્રિયથી માણવાનું ચૂકતા ગયા છે. આ ઋતુઓ ઓળખાય છે મેલેરિયા, ન્યુમોનિયા, ટાઇફોઇડ જેવા રોગોના આગમનથી. ગરમ સ્વેટર, મફલર અને શાલ લઈને રસ્તા પર બેઠેલા નેપાળીઓને જોઈ શિયાળો યાદ આવે છે. અમી વર્ષન ચંદ્રરાજને શરદ પૂનમે માણીએ છીએ, પણ તે પાર્ટી પ્લોટ કે હોટલોની ઝાકઝમાળ લાઇટના અજવાળામાં. પ્રવાસથી દેશને કે વિદેશને ઓળખીએ છીએ, પણ ટ્રાવેલિંગ એજન્સીઓની સંપૂર્ણ સુવિધાવાળી ટૂરમાં. નદી, સમુદ્ર, પર્વત, સ્થાનિક સંસ્કૃતિ, ભાષા, શિલ્પ, સ્થાપત્ય વગેરેનો પરિચય ઉપલકીઓ બનીને અટકી જાય છે. નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ જેવો જિજ્ઞાસાને પોષતો વિસ્મયભાવ અદૃશ્ય થતો લાગે છે. આધુનિક સંસ્કૃતિ પર વ્યંગ કરતા કવિ ભગવતી કુમાર શર્મા કહે છે, હલો, હાય, એક્સક્યુઝ મી, થેન્ક્સ લોટ, છે શબ્દોનું પોકળ નગર ફ્લેટમાં. કુદરતે વેરેલી અગાધ સૌંદર્ય સૃષ્ટિને ભોગવવાનું જો આપણે ચૂકી જઈશું તો નથી લાગતું કે દુનિયાવી સુખ સંપત્તિની વચ્ચે સૌંદર્ય બોધ પામવાનું ચૂકી જઈશું.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપે કુતૂહલ આ વિષય પર વક્તા ડૉક્ટર લવકુમાર દેસાઈને સાંભળ્યા. કાર્યક્રમ અમૃતધારાનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: પ્રસ્તુત હૈ શ્રી રામચરિત માનસ ગાન.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ભાવનગર પોલીસે 16.83 કરોડ રૂપિયાના સાયબર કૌભાંડમાં એક આરોપીની ધરપકડ કરી. વલસાડ ટાસ્ક ફોર્સે ઉમરગામ પારડી જીઆઈડીસીમાંથી 25 બાળમજૂરોને મુક્ત કરાવ્યા. અંબાજી નજીકના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત. અને વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને, રીતુ મંડલ 2 સુવર્ણ જીતનાર પ્રથમ ભારતીય બની. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિવિધ જિલ્લામાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આવતીકાલથી 21 જૂન દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત પ્રગતિપથ યાત્રા, જનકલ્યાણ શિબિર, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, પ્રાકૃતિક ખેતી માટે કાર્ય શિબિર, વૃક્ષારોપણ, સ્વચ્છતા ઝુંબેશ સહિતના કાર્યક્રમો યોજાશે. આ અંગે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં વધુ માહિતી આપતા મંત્રી જીતુ વાઘાણીએ આ મુજબ જણાવ્યું.
1: 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણ સેવા સેતુ ટાઈપ, આયુષ્માન ભારત કાર્ડ હોય, વૃદ્ધ પેન્શન યોજના હોય, શ્રમ કાર્ડ હોય, આવા અનેકવિધ યોજનાઓ સ્થળ ઉપર જ એમને એ મળી જાય એ પ્રકારનો પ્લાનિંગ ના આયોજન થયું છે. મેમોગ્રાફી મશીનો એટલે કે બહેનો માટેના જે કેન્સર બાબતો છે, એ જ રીતે અલગ અલગ પ્રકારના તપાસો કેસીપી ત્યાં લોકોને માટે થાય આરોગ્યની સુવિધાઓમાં, નગરમાં, મહાનગરમાં અને જિલ્લામાં થશે. પ્રાકૃતિક ખેતી કાર્યશાળા, આત્માનો પ્રોજેક્ટ, ખેતીવાડી, બાગાયત, પશુપાલન વિભાગ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આ બધા જ લોકોને સાથે જોડીને આ એક કૃષિ પ્રદર્શન પણ યોજાશે.
0: પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે યોજાનાર વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જામનગર કલેક્ટર પીબી પંડ્યાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં કલેક્ટર દ્વારા વિવિધ આયોજનો અંગે સંબંધિત વિભાગોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કલેક્ટરે તમામ સરકારી વિભાગોને પરસ્પર મજબૂત સંકલન સાધી આ કાર્યક્રમોને સાચા અર્થમાં સફળ, પરિણામલક્ષી અને લોકાભિમુખ બનાવવા આદેશ આપ્યા હતા.
2: પદ અંતર્ગત જામનગર શહેર ઓર ડિસ્ટ્રિક્ટ કે 13 સ્થાનો પર 8 જૂન સે લેકે 14 જૂન દરમિયાન અલગ અલગ લોક જાકે ઉસકા વિઝિટ કરેંગે. 8 સે 14 જૂન દરમિયાન જન કલ્યાણ શિબિર કા ભી આયોજન જામનગર મહાનગર ઓર ડિસ્ટ્રિક્ટ મેં કિયા ગયા હૈ. ઇસમે 15 જીતની કેન્દ્ર સરકાર કી યોજનાએ ઓર 55 જીતની ગુજરાત સરકાર કી યોજનાઓ કા લાભ સ્થળ પર.

0: नागरिकों को दिया जाएगा। इसके सिवा प्रबुद्ध नागरिक सम्मेलन का भी आयोजन 15 जून को किया गया है।
1: ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલી ખાતે 25 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું, જેમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં રૂપિયા 20 કરોડથી વધુના ખર્ચે કોન્ક્રીટ રોડ, ડ્રેનેજ લાઇન અને સ્ટ્રીટ લાઇટના કામો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત રૂપિયા 4 કરોડ 72 લાખના ખર્ચે અમરેલી શહેરના 3 મુખ્ય માર્ગો, સિવિલ હોસ્પિટલ રોડ, સેન્ટર પોઇન્ટથી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તરફનો માર્ગ તેમજ ભીડભંજનથી બાયપાસ સુધીના માર્ગને આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવશે. મંત્રીશ્રીએ પ્રાંત કચેરી, મામલતદાર ગ્રામ્ય કચેરી અને મોડેલ સબ રજિસ્ટ્રાર ઓફિસના આધુનિક સંયુક્ત વહીવટી સંકુલનું ખાતમુહૂર્ત કર્યું હતું. અમરેલી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ડાયટ સેન્ટર ઓફ એક્સલન્સના યોજના અંતર્ગત નવા ભવનના નિર્માણ કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા સુપર ક્લોરિનેશન અભિયાન હાથ ધરાયું. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાણીજન્ય રોગચાળો અટકાવવા દર મહિને પાણીનું શુદ્ધિકરણ કરવા માટે પીવાના પાણીના સંપમાં સુપર ક્લોરિનેશન કરવામાં આવે છે, જેથી ઝાડા, ઉલટી, ટાઇફોઇડ, હિપેટાઇટિસ જેવા પાણીજન્ય રોગ અટકાવી શકાય. આ પ્રસંગે લોકોને પાણીજન્ય રોગ અંગે માહિતગાર કરાયા હતા તેમજ જનજાગૃતિ માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા હતા. ભાવનગર પોલીસે 16 કરોડ 83 લાખ રૂપિયાના સાયબર કૌભાંડમાં એક આરોપીની ધરપકડ કરી છે. ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ થયો છે. ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે ડીસીબી બેંક ખાતા દ્વારા દેશભરમાં સાયબર ગુનામાં પૈસાની ઉચાપત કરનાર આરોપી સુમિત પરમારની ધરપકડ કરી છે. આરોપીના આ બેંક ખાતામાં વર્ષ 2025માં કુલ 9 કરોડથી વધુ અને વર્ષ 2026માં 7 કરોડથી વધુ એમ કુલ 16 કરોડ 83 લાખથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હતા. આરોપીએ પોતાના અંગત આર્થિક ફાયદા અને કમિશન માટે સાયબર ફ્રોડની આ કમાણી પોતાના ખાતામાં મંગાવતો હતો. ત્યારબાદ તે આ નાણાંને આઈબીએફટી, આરટીજીએસ, આઈએમપીએસ અને યુપીઆઈ જેવા ડિજિટલ માધ્યમો દ્વારા અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી નાખતો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. વલસાડ ટાસ્ક ફોર્સે ઉમરગામ પારડી જીઆઈડીસીમાંથી મહારાષ્ટ્રના 23 સહિત 25 બાળમજૂરને મુક્ત કરાવ્યા. વલસાડ જિલ્લામાં બાળમજૂરી વિરુદ્ધ વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ હતી. સંયુક્ત ટાસ્ક ફોર્સે ઉમરગામ અને પારડી જીઆઈડીસી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ વિશેષ તપાસ 5 અને 6 જૂન દરમિયાન હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન ઉમરગામની અરુણોદય સિરામિક કંપનીમાંથી સૌથી વધુ 19 તરુણ શ્રમયોગી મળી આવ્યા હતા. મુક્ત કરાયેલ કુલ 25 તરુણોમાંથી 23 મહારાષ્ટ્ર રાજ્યના હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે માત્ર 2 તરુણો ગુજરાતના રહેવાસી છે. જિલ્લા તંત્રે તમામ મુક્ત કરાયેલા તરુણોની સુરક્ષા અને પુનર્વસનની પ્રક્રિયા શરૂ કરી છે. બાળમજૂરી કરાવનારા એકમોના માલિકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઉમરેઠ ખાતે અનાજ સંગ્રહ માટે નવા ગોડાઉનનું 2 કરોડ 80 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરાયું હતું. આ ગોડાઉનના બાંધકામથી જાહેર વિતરણ પ્રણાલી વધુ સુદૃઢ બનશે, તો સાથે જ અનાજ સંગ્રહ અને વિતરણ વ્યવસ્થામાં ગુણાત્મક સુધારો થશે. આ પ્રસંગે ઉપસ્થિત કેબિનેટ મંત્રી રમણ સોલંકીએ વધુ માહિતી આપી હતી.
2: અનાજની સારી રીતે સંગ્રહ કરી શકાય, ખેડૂતોનો MSP દ્વારા અનાજ સારી રીતે ખરીદી શકાય અને જે લાભાર્થીઓ છે એને સારું અનાજ અહીંયાથી પહોંચાડી શકાય એ માટેનું, પહેલાં અગાઉ 2000 મેટ્રિક ટનનું ગોડાઉન હતું, એને એક્સપાન્ડ કરીને બીજું આ 1500 મેટ્રિક ટનનું ગોડાઉન ખાતમુહૂર્ત કર્યું છે અને લગભગ 7-8 મહિનાની અંદર આ ગોડાઉન તૈયાર થઈ અને આ વિસ્તાર માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
1: અંબાજી ખાતે 72 કડવા પાટીદાર સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં સમાજની એકતા અને વિકાસને કેન્દ્રમાં રાખીને વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય હાર્દિક પટેલે આ મુજબ જણાવ્યું હતું.
3: અલગ અલગ વર્ષે ધાર્મિક કાર્યક્રમોના માધ્યમથી બહેનોને અને ખાસ કરીને સમાજના વડીલોને આધ્યાત્મિક દર્શનોના કાર્યક્રમોના આયોજન કરવામાં આવતા હોય છે. આવા સમયે 3500 થી વધુ 3100 બહેનો અને 400 થી વધુ સ્વયંસેવકો સાથે આ સુંદર મજાનો કાર્યક્રમ અંબાજી ખાતે કર્યો છે, એનો સહભાગી થવાનો અમને અવસર મળ્યો છે. પણ સાથે સાથે આધ્યાત્મિક ચેતનાનું કામ થાય તે પ્રકારનું સુંદર આયોજન સમાજ દ્વારા વારંવાર થતું હોય છે.
1: અંબાજી નજીકના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત થયા છે. મૃતકોમાં 2 સગા ભાઈઓ હતા. પાંસા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીકમ

0: મંત્રી કિરણ ચૌધરીએ બનાવ અંગે વધુ માહિતી આપી હતી.
1: પાંચા ગ્રુપ ગ્રામ પંચાયતના રીંછડી ગામે જે રીંછડીના અંદર તળાવ આવેલ છે એ તળાવના અંદર ત્રણ બાળકો નાવા માટે ગયેલ છે અને અમને ગામ લોકોના જણાવ્યા અનુસાર સ્થળ સ્થિતિ ઉપર આવ્યા ત્યારે ત્રણ બાળકોનું મૃત્યુ પામેલ હતું. બાળકોની ઉંમર અંદાજિત શક્તુભાઈની ઉંમર 7 વર્ષ છે, વિપુલભાઈની ઉંમર 10 વર્ષ છે અને બચુભાઈની ઉંમર 8 વર્ષ છે.
0: રાજ્યમાં ગરમી અને વરસાદ બંનેનો મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આજે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે નવસારી, વલસાડ, ડાંગ, સુરત, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, ભાવનગર તેમજ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ થઈ શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
2: गुजरात स्टेट में आने वाले 7 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है, जिसमें गुजरात रीजन में और सौराष्ट्र और कच्छ में डे 1 और डे 2 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन है. उसके बाद डे 3, डे 4 और डे 5 ड्राई वेदर प्रिवेल करेगा. फिर उसके बाद डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है सौराष्ट्र और कच्छ के लिए.
0: हवामान विभागना अनुमान मुजब राज्य में 15 जून आसपास चौमासु बेसे. અમદાવાદમાં એકા એરેના ખાતે રમાઈ રહેલ પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપના ત્રીજા દિવસે યજમાન ભારતે 22 સુવર્ણ, 5 રજત અને 1 કાંસ્યચંદ્રક જીત્યા છે. પશ્ચિમ બંગાળની રીતુ મંડલે પરંપરાગત યોગાસન સિનિયર એ મહિલા વર્ગમાં ભારતનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યા બાદ ટીમ સ્પર્ધામાં પણ સુવર્ણ મેળવીને 2 સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડીનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. આર્જેન્ટિનાની નાબિલા સોલ બરાઝાએ 3 દિવસમાં 2જો સુવર્ણચંદ્રક જીતતા આર્જેન્ટિનાના 2 સુવર્ણ અને 2 રજતચંદ્રક સાથે બીજા સ્થાને, જ્યારે 2 સુવર્ણ અને 2 કાંસ્યચંદ્રક સાથે સિંગાપોર ત્રીજા સ્થાને છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ભાવનગર પોલીસે 16 કરોડ 83 લાખ રૂપિયાના સાયબર કૌભાંડમાં 1 આરોપીની ધરપકડ કરી. વલસાડ ટાસ્ક ફોર્સે ઉમરગામ પારડી GIDC માંથી 25 બાળમજૂરોને મુક્ત કરાવ્યા. અંબાજી નજીકના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત. અને વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને, રીતુ મંડલ 2 સુવર્ણ જીતનાર પ્રથમ ભારતીય બની. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શિક્ષા સ્કીમના ટેલી લો, ન્યાય બંધુ, કાયદાકીય સાક્ષરતા અને જાગૃતતાના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લોના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: आइए अब सुनते हैं कार्यक्रम भूले बिसरे गीत का शेष भाग.

આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટ્ઝ પર. બરાબર 7 વાગ્યાની 45 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહાર, મકાન બાંધકામ અને મિલકત ખરીદ વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું. ભારતે પુનઃનિર્માણ કાર્યક્રમના ભાગરૂપે નેપાળને 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 વારસાગત પ્રોજેક્ટ્સ સોંપ્યા. એનટીએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીકની અફવાઓ ફગાવી. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને. રીતુ મંડલ 2 સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બની. અને ભારતે SAFF મહિલા ચેમ્પિયનશીપ 2026ની ફાઇનલમાં બાંગ્લાદેશને 3-1 હરાવી ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહારો, મકાન બાંધકામ અને મિલકતોની ખરીદી અને વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું છે. શ્રી શાહની અધ્યક્ષતામાં ત્રિપુરા સ્થિત સરહદ સુરક્ષા દળના બોર્ડર હેડક્વાર્ટરમાં પૂર્વોત્તર રાજ્યના સરહદી વિસ્તારો અંગે મળેલી બેઠક દરમિયાન આ નિર્દેશ જારી કરાયો. ગૃહમંત્રીએ છેલ્લા 5 વર્ષથી જમીનના રેકોર્ડનું ઓડિટ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. શ્રી શાહે જણાવ્યું હતું કે ડ્રગ્સ અને હથિયારોની હેરાફેરી સામે સતત ઝુંબેશ ચાલુ રાખવી અને ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે સરહદી જિલ્લાઓમાં નાણાકીય શિસ્ત સુનિશ્ચિત કરવાની જવાબદારીઓ રાજ્યોની છે. શ્રી શાહે જિલ્લા કલેક્ટર, GST અધિકારીઓ અને કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ CBDTને નકલી ચલણ સર્વેક્ષણ કરવા તાલીમ આપવાનો પણ નિર્દેશ આપ્યો હતો. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ડ્રગ્સ અને હથિયારોના ખતરાનો સામનો કરવા માટે સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને તાલીમ આપવા માટે શિબિરોનું આયોજન કરવું જોઈએ. બેઠકમાં ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક શાહ સહિત

0: રાજ્યના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં નેપાળના વિદેશમંત્રી શિશિર ખરનાલ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ ડોક્ટર જયશંકરે 2015ના ભૂકંપ બાદ પુનઃનિર્માણ કાર્યક્રમના ભાગરૂપે વર્ચ્યુઅલી 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 સાંસ્કૃતિક વારસાના પ્રોજેક્ટ્સ નેપાળને સોંપ્યા હતા. બંને નેતાઓએ બંને દેશો વચ્ચે વ્યક્તિગત નાણાં વ્યવહારોને સરળ બનાવવા માટે સંયુક્ત રીતે યુપીઆઈનો આરંભ કરાવ્યો. બંને નેતાઓએ ડિજિટલ ઇન્ડિયા ભાષીની અને કાઠમંડુ યુનિવર્સિટી વચ્ચે નેપાળ માટે વોઇસ ફર્સ્ટ ભાષા અનુવાદ પ્લેટફોર્મ માટે રાષ્ટ્રીય ડિજિટલ માળખાગત સુવિધા સહનિર્માણ કરવા માટે સમજૂતીપત્રનું પણ આદાન પ્રદાન કર્યું. ડોક્ટર જયશંકરે બંને દેશોના લોકોની પરસ્પર પ્રગતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે નેપાળ સાથે મળીને કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
1: Collaborate closely to maintain security.
2: सुरक्षा बनाए रखने के लिए मिलकर काम करना होगा. दोनों देश आवश्यकता के समय हमेशा एक दूसरे के साथ खड़े रहे हैं. पश्चिम एशिया और मध्य पूर्व में जारी संकट के बावजूद हमने नेपाल को ईंधन की सप्लाई बिना किसी रुकावट के जारी रखी है. दोनों पक्षों की ओर से इस रिश्ते को जो महत्व दिया जाता है वह हाल ही में सामने आया है.
0: डॉक्टर जयशंकर ने नेपाल में वर्तमान युवा सरकार ने सफलता की शुभेच्छा पाठी थी. શ્રી ખરનાલે જણાવ્યું હતું કે ભારત નેપાળનું સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર છે અને નેપાળે ભારતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનટીએ સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ પર ફેલાતી નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીક, એડવાન્સ એક્સેસ અથવા વેચાણ અંગેની અફવાઓનું ખંડન કર્યું છે. એજન્સીએ જણાવ્યું કે ઉમેદવારો માટે નિષ્પક્ષ અને સલામત પરીક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી સુરક્ષા પગલાં લેવામાં આવી રહ્યા છે. એજન્સીએ જણાવ્યું હતું કે વાંધાજનક ચેનલો, એકાઉન્ટ્સ અને સામગ્રીની સક્રિયપણે ઓળખ કરાઈ રહી છે અને તાત્કાલિક કાર્યવાહી માટે સંબંધિત પ્લેટફોર્મ અને સાયબર ક્રાઇમ અધિકારીઓને માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. એજન્સીએ તમામ ઉમેદવારોને અફવાઓથી દૂર રહેવા અને ચકાસેલ વોટ્સઅપ અને ચેનલો દ્વારા પ્રકાશિત સત્તાવાર માહિતી પર જ આધાર રાખવા વિનંતી કરી હતી. હવામાન વિભાગે કર્ણાટકના દરિયાકાંઠાના ભાગો, કેરલમ અને માહેમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગો, અંડમાન અને નિકોબાર ટાપુઓ, કર્ણાટક, કોંકણ અને ગોવા, લક્ષદ્વીપ, મહારાષ્ટ્ર, ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ અને પુડુચેરીમાં પણ દિવસ દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે. વિભાગે આજે આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક સ્થળોએ વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે. તો આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના ભાગો અને ઓડિશામાં આજે ગરમીનું મોજું રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abad ફોલો કરશો. ગુજરાતના અમદાવાદમાં એકેના એરેના ખાતે રમાઈ રહેલી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપના ત્રીજા દિવસે યજમાન ભારતે 22 સુવર્ણ, 5 રજત અને 1 કાંસ્ય ચંદ્રક જીત્યા છે. પશ્ચિમ બંગાળની રીતુ મંડલે પરંપરાગત યોગાસન સિનિયર મહિલા વર્ગમાં ભારતનો પ્રથમ સુવર્ણ ચંદ્રક જીત્યા બાદ ટીમ સ્પર્ધામાં પણ સુવર્ણ ચંદ્રક મેળવીને 2 સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. આર્જેન્ટિનાની નાબિલિયા સોલ બરાઝાએ 3 દિવસમાં બીજો સુવર્ણચંદ્રક જીતતા આર્જેન્ટિના 2 સુવર્ણ અને 2 રજત ચંદ્રક સાથે બીજા સ્થાને, જ્યારે 2 સુવર્ણ અને 2 કાંસ્ય ચંદ્રક સાથે સિંગાપોર ત્રીજા સ્થાને છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય પુરુષ અને મહિલા ટીમ હોકી ટીમોને અંડર 18 એશિયા કપ 2026માં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે પુરુષોની ટીમે ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો, જ્યારે મહિલા ટીમે કાંસ્યચંદ્રક જીતીને દેશનું ગૌરવ વધાર્યું. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે આ પરિણામો દેશના યુવા ખેલાડીઓના સમર્પણ, શિસ્ત અને દૃઢ નિશ્ચયને પ્રતિબિંબ કરે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે બંને ટીમોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દેશના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત તરીકે કામ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે પુરુષ ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં અસાધારણ કૌશલ્ય અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું છે. પ્રધાનમંત્રીએ અંડર 18 એશિયા કપ 2026માં કાંસ્યચંદ્રક જીતવા બદલ ભારતીય

0: મહિલા અંડર 18 હોકી ટીમને પણ અભિનંદન પાઠવ્યા હતા. ભારતે SAFF મહિલા ચેમ્પિયનશીપ 2026ની ફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન બાંગ્લાદેશને 3-1થી હરાવીને રેકોર્ડ 6ઠી વખત ટાઇટલ જીત્યું છે. આ મેચ ગઈકાલે ગોવામાં રમાઈ હતી. 7 વર્ષ બાદ ભારતીય મહિલા ટીમે ફરી એકવાર ટ્રોફી જીતી છે. એક અહેવાલ.
1: गोवा के मडगांव में खेले गए सैफ महिला चैंपियनशिप 2026 के फाइनल में भारत ने बांग्लादेश को 3-1 से हराकर रिकॉर्ड 6ठी बार खिताब अपने नाम कर लिया. खिताबी मुकाबले की शुरुआत में ही दोनों टीमों के बीच जोरदार टक्कर देखने को मिली. पहले हाफ में भारत की ओर से

0: गोवा के मडगांव में खेले गए सैफ महिला चैंपियनशिप 2026 के फाइनल में भारत ने बांग्लादेश को 3-1 से हराकर रिकॉर्ड छठी बार खिताब अपने नाम कर लिया। खिताबी मुकाबले की शुरुआत में ही दोनों टीमों के बीच जोरदार टक्कर देखने को मिली। पहले हाफ में भारत की ओर से प्यारी झाकसा गोल करके टीम को बढ़त दिलाई। दूसरे हाफ में भारतीय टीम पूरी तरह हावी नजर आई। संतफिदा ने शानदार गोल कर भारत को फिर बढ़त दिलाई, जबकि लिंडा कॉम ने तीसरी गोल दागकर जीत पर मुहर लगा दी। आकाशवाणी समाचार के लिए पणजी से निखिल उपाध्याय।
1: રશિયાના અધિકારીઓએ જણાવ્યું છે કે યુક્રેને સેન્ટ પીટરબર્ગ અને તેની આસપાસના વિસ્તારો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. રશિયાએ ગ્રીનગ્રાન્ડ પ્રદેશની આસપાસ 140થી વધુ ડ્રોનને તોડી પાડ્યા છે. ગવર્નર એલેક્ઝાન્ડરે યુદ્ધ શરૂ થયા બાદ પહેલીવાર રહેવાસીઓને ઘરની અંદર રહેવા વિનંતી કરી છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
2: આજે મોટાભાગના અખબારોએ અલગ અલગ સમાચારો પ્રથમ પાને છાપ્યા છે. દિવસકરે લખ્યું, કોકરોચ શક્તિ પ્રદર્શન. ગુજરાત સમાચાર લખે છે, હોર્મુઝ બંધ રખાવી અમેરિકન ઓઇલ કંપનીઓને ઘી કેળા. નવગુજરાત સમય લખે છે, વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન સૂર્યાની હકાલપટ્ટી, વૈભવ ટીમમાં. આ ઉપરાંત સ્થાનિક સમાચારોમાં રાજ્યના પોલીસ વડા તરીકે અમદાવાદ કમિશનર જીએસ મલિકની નિયુક્તિના સમાચાર વાંચવા મળી રહ્યા છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહાર, મકાન બાંધકામ અને મિલકત ખરીદ વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું. ભારતે પુનઃનિર્માણ કાર્યક્રમના ભાગરૂપે નેપાળને 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 વારસાગત પ્રોજેક્ટ સોંપ્યા. એનટીએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીકની અફવાઓ ફગાવી. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને. રીતુ મંડલે 2 સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બની. ભારતે SAFF મહિલા ચેમ્પિયનશીપ 2026ની ફાઇનલમાં બાંગ્લાદેશને 3-1થી હરાવી ખિતાબ જીત્યો. હવે પછી આપ એક વાગીને 20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

બરાબર 8:15 કાર્યક્રમ ત્રિવેણી ચિત્રલોકનો સમય રહેશે સવારે 8:30 આજ કે ફનકાર આ કાર્યક્રમ આપ માણી શકો છો સવારે 9:30 ગુજરાતી ગીતો રજૂ કરીશું સવારે 10:02 આજના ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં સુમન કલ્યાણપુરના ગાયેલા ગુજરાતી ગીતો

બપોરે 4 વાગે પિટારા અંતર્ગત આજે આપની માટે પ્રસારિત કરીશું બોમ્બે ટોકીઝ. સાંજે 5 વાગે સરગમ, ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ, જેનો પ્રસારણ સમય છે સાંજના 5:30. સાંજે 6 વાગે સુરીલા સફર કાર્યક્રમ અંતર્ગત હિન્દી ફિલ્મી ગીતો, બરાબર 6:30. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પર પ્રોફેસર સોનલ પંડ્યા સાથે ત્રિલોક સાંઘાણીની વાતચીત પ્રસારિત કરીશું અને ત્યારબાદ સુરીલા સફરનો શેષ ભાગ. ફોજી જવાનો માટે વિશેષ જયમાલા સાંજે 7 વાગે. રાત્રે 8 વાગે દૈનિક કાર્યક્રમ હવા મહેલ, કાર્યક્રમ આપકે લીએ પ્રસારણ સમય છે રાત્રિના 9 વાગ્યાનો. ફિલ્મ સંગીત 9:30 અને 10 વાગે છાયા ગીત. 10:30 આજના પ્રસારણની અંતિમ ભેટ ઢલતી જાય રાત. આ ઉપરાંત સ્થાનિક ગુજરાતીમાં સમાચાર તેમજ દિલ્હીથી પ્રસારિત હિન્દી અને અંગ્રેજીમાં સમાચાર તો ખરા જ. તો આ હતી માહિતી અને રૂપરેખા અમારા આજે હવે પછીથી પ્રસારિત થનારા મુખ્ય મુખ્ય કાર્યક્રમોની. જ્યાં પણ રહો, રહો ખુશ, રહો આબાદ અને સાંભળતા રહો દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી.

બરાબર 11:30 જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ. બપોરે 12:05 કાર્યક્રમ યાદો કી મહેફિલ, 1 સુરીલા સફર, 2 ત્રિવેણી કાર્યક્રમ, 2:35 ગુજરાતી ગીતો અંતર્ગત આપ માણી શકો છો સુગમ સંગીત. મન ચાહે ગીતનો સમય રહેશે હંમેશની જેમ બપોરે 3:00, 3:30 નાટ્ય તરંગ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: સપનું કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુસેના મે કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: सुनहरे दौर के सदाबहार गानों की महफिल। सोमवार से शनिवार दिन में 2:30 बजे।
1: આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 MHz પર. બરાબર 10 વાગે સાંભળશો મુખ્ય સમાચાર.
2: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહાર, મકાન બાંધકામ અને મિલકત ખરીદ વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું. ભારતે પુનર્નિર્માણ કાર્યક્રમના ભાગરૂપે નેપાળને 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 વારસાગત પ્રોજેક્ટ સોંપ્યા. એનટીએએ નીટ યુજી 2026 પુનઃપરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીકની અફવાઓ ફગાવી. અમેરિકામાં ગઈકાલે રાત્રે ઓહિયોના ટોલેડોમાં એક કોમ્યુનિટી સ્ટ્રીટ ફેસ્ટિવલ નજીક કરાયેલા ગોળીબારમાં અનેક ઘાયલ. યુક્રેને રશિયાના સેન્ટ પીટર્સબર્ગ અને તેની આસપાસના વિસ્તારો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો. રશિયાએ લેનિનગ્રાડ પ્રદેશની આસપાસ 140થી વધુ ડ્રોનને તોડી પાડ્યા. આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહન સંઘે એશિયા પેસિફિક ક્ષેત્રમાં ઉડ્ડયનના વિકાસમાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ. 2044 સુધીમાં હવાઈ ક્ષેત્રમાં મુસાફરોની સંખ્યા 4.1 અબજ સુધી પહોંચવાનો અંદાજ. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને. રીતુ મંડલ 2 સુવર્ણ જીતનાર પ્રથમ ભારતીય બની. ભારત ન્યૂ ચંદીગઢમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટની પહેલી ઇનિંગ 3 વિકેટે 368 રનથી આજે બીજા દિવસે શરૂ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય પુરૂષ અને મહિલા હોકી ટીમોને અંડર 18 એશિયા કપ 2026માં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ભાવનગર પોલીસે 16.83 કરોડ રૂપિયાના સાયબર કૌભાંડમાં એક આરોપીની ધરપકડ કરી. વલસાડ ટાસ્ક ફોર્સે ઉમરગામ પારડી GIDCમાંથી 25 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા. અંબાજી નજીકના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત. ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી ખાતે ₹25 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું. અને ઘરેલું LPGના ભાવમાં 14.2 કિલોગ્રામના સિલિન્ડર દીઠ 29 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
3: યે આકાશવાણી કા પ્રસારણ હૈ વિવિધ ભારતી.
4: હર રોજ સુબહ 7 બજે સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: વિવિધ ભારતી, દેશની સુરીલી ધડકન, 96.7 FM પર આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમમાં આપનો સાથ પ્રજ્ઞેશ વ્યાસની સાથે. મિત્રો, પળના લિસોટા શ્વાસના કેનવાસ પર શબ્દરૂપે ઉપસે છે. જ્યારે કોઈના મધુર અવાજનો સ્પર્શ તેને જીવંત કરી જાય છે. જી હા, ગત તારીખ 31 મેના રોજ સિને જગતના મશહૂર પાર્શ્વગાયિકા સુમન કલ્યાણપુરનું દુઃખદ અવસાન થયું.

ગુજરાતી ગીતોના કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ, પારિવારિક આનંદની અનુભૂતિ અને તેને પોતાની સહિયારોના સાથે આનંદથી વહેંચતી આ રચનામાં સ્વર હતો સુમન કલ્યાણપુરનો, ફિલ્મ હતી ભાદર તારા વહેતા પાણી, ગીતકાર સંગીતકાર અવિનાશ વ્યાસ. મિત્રો, લગભગ 3 દાયકા જેટલી ગીતોની સફરમાં હિન્દી ઉપરાંત ગુજરાતી, ઉડિયા, કન્નડ, મરાઠી, બંગાળી જેવી અનેક ભાષાઓમાં 750થી પણ વધુ ગીતો સુમનજીના નામે ગીત સંગીતની દુનિયામાં આજે પણ ગુંજી રહ્યા છે.

બરકત વીરાણીની આ રચનામાં સ્વર હતો મુકેશ સાથે સુમન કલ્યાણપુરનો, સંગીત નિર્દેશન કર્યું કલ્યાણજી આનંદજીએ અને ફિલ્મ હતી અખંડ સૌભાગ્યવતી. સુમન કલ્યાણપુરનો જન્મ 28 જાન્યુઆરી 1937 થયો. 1960 થી 1970 દશકમાં હિન્દી ફિલ્મોમાં તેમના અવાજનો કરિશ્મા આપણે માણી શકીએ છીએ. તેમના પિતા હિન્દુ સારસ્વત બ્રાહ્મણ હતા. પોતાની કલા અને લાગણીની અનુભૂતિથી સુમન કલ્યાણપુર ચાહકો માટે હંમેશા પોતાના બની રહ્યા.

ખલીલ ધનતેજવીની આ રચનાને સંગીતથી સજાવી અજીત મર્ચન્ટે. સ્વર હતો સુમન કલ્યાણપુરનો. ફિલ્મ હતી ડૉક્ટર રેખા. વિવિધ ભારતી 96.7 FM પર આજના ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ માણી રહ્યા છો પાર્શ્વગાયિકા સુમન કલ્યાણપુરના કંઠે ગવાયેલી કેટલીક શ્રેષ્ઠ રચનાઓ. મિત્રો, આપણા માટે ગૌરવની વાત એ છે કે 1952માં ઓલ ઇન્ડિયા રેડિયોમાં સુમન કલ્યાણપુર કલાકાર તરીકે પણ રહી ચૂક્યા છે. આપના રેડિયો સેટ પર ગુજરાતી સાહિત્ય અને સંગીતની ઉત્તમ કૃતિ આજના કાર્યક્રમમાં.

કલ્યાણપુર પ્રફુલ્લ દવે અને સાથીદારોના સ્વરમાં હમણાં જ આપ્યા રચના સાંભળી. સંગીતકાર હતા ગૌરાંગ વ્યાસ, ગીતના શબ્દ લખ્યા હતા અવિનાશ વ્યાસે અને દાન અલગારીએ. સુમન કલ્યાણપુરનો અવાજ પાર્શ્વ ગાયિકા લતા મંગેશકરને મળતો આવતો હતો. 2009માં મહારાષ્ટ્ર સરકારે તેમને લતા મંગેશકર એવોર્ડથી નવાજ્યા અને 2023માં ભારત સરકારે તેમને પદ્મભૂષણના એવોર્ડથી સન્માનિત કર્યા.

જેસલ તોરલ ફિલ્મની આ રચના આપે સાંભળી, સુમન કલ્યાણપુરનો સ્વર, સંગીતકાર અવિનાશ વ્યાસ. સુમન કલ્યાણપુર 31 મે 2026માં તેમનો દેહ વિલય થયો, પરંતુ ગુજરાતી ગીત સંગીત માટે તેમનું આગવું પ્રદાન આપણી સમૃદ્ધિ અને તેમની શાશ્વતીનો પરિચય છે. વિવિધ ભારતી પરિવારની સ્વરાંજલિ સાથે પ્રજ્ઞેશના નમસ્કાર.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ રાત 10 વાગે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: ધ્વનિ તરંગોની લહેરો પર આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતી. કાર્યક્રમોની વૈવિધ્યસભર હારમાળામાં પ્રસ્તુત છે ધૂમ મચાવતો મસ્તી ભર્યો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ.

કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ સૈયારા ફિલ્મનું ગીત વિશાલ મિશ્રા અને હંસિકા પરીખનો સ્વર, સંગીતકાર વિશાલ મિશ્રા, ગીતકાર રાજશેખર. વિવિધ ભારતી પર આપ માણી રહ્યા છો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. અને હવે જાવેદ અલી સાથે કીર્તિ સાગઠિયાનો સ્વર, સંગીતકાર યાર રહેમાન, ગીતકાર ઇરશાદ કામિલ, ફિલ્મ રાંઝણાનું ગીત.

અને હવે પાંવ ધર્યા નિકિતા ગાંધીના સ્વરમાં સંગીતકાર તનિષ્ક બાગચીની આ રચના, ગીતકાર માનવ સંઘ, ફિલ્મ સૂર્યવંશીનું ગીત.

વિવિધ ભારતી દેશની સુરીલી ધડકન 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ. અને હવે અરિજિત સિંઘના સ્વરમાં ગીતકાર ગરિમાનિયા રચના, સંગીત નિર્દેશન શ્રેયસ પુરાનિકા, ફિલ્મ એનિમલ.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ગાંધીનગરમાં આજે સીએમ નિવાસ સ્થાને રાજ્યસભાના ઉમેદવારો સાથે ધારાસભ્યોની બેઠક. પશ્ચિમ એશિયામાં તણાવ વધુ વધ્યો. અમેરિકન સૈન્યએ હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઈરાની ડ્રોનનો નાશ કર્યો, તો ઈરાને ગઈકાલે કુવૈત અને બહેરીનમાં અમેરિકી લશ્કરી ઠેકાણાઓ પર બેલિસ્ટિક મિસાઇલો છોડી. ઇઝરાયેલના હવાઈ હુમલામાં લેબનાનના સૈન્ય પ્રમુખ બ્રિગેડિયર જનરલ રુડોલ્ફ હેકલ સહિત 12 લોકોના મોત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહારો, મકાન બાંધકામ અને મિલકત ખરીદ વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું. ભારતે પુનર્નિર્માણ કાર્યક્રમના ભાગરૂપે નેપાળને 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 વારસાગત પ્રોજેક્ટ સોંપ્યા. એનટીએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીકની અફવાઓ ફગાવી. કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ પહેલમાં ભાગ લીધો. સાયકલિંગના લાભોનો ઉલ્લેખ કરતા નાગરિકોને આ પહેલમાં જોડાવા વિનંતી કરી. રશિયાની મીરા એન્ડ્રીવાએ ફ્રેન્ચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલમાં પોલેન્ડની ખેલાડીને હરાવી મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. વિશ્વ ખાદ્ય સલામતી દિવસ પર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ સ્વસ્થ ભવિષ્ય માટે સલામત અને સ્વચ્છ ખોરાક પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી. ઘરેલું એલપીજીના ભાવમાં 14.2 કિલોગ્રામના સિલિન્ડર દીઠ 29 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. સરકારે જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના ભાવમાં તીવ્ર વધારો થયો હોવા છતાં ભારતીય ઘરોને વૈશ્વિક સ્તરે સૌથી ઓછા ભાવે રસોઈ ગેસ મળી રહ્યો છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જો કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નથી. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછીના મુખ્ય સમાચાર આપ 12 વાગે સાંભળી શકશો.
1: યે આકાશવાણી કા પ્રસારણ હૈ વિવિધ ભારતી.

सोहिल सेन, सुखविंदर सिंह अने साथी दारुनो स्वर हतो। संगीतकार सोहिल सेन, गीतना शब्द लख्या हता समीरे। आ साथे आजनो धूम मस्ती धूम कार्यक्रम समाप्त करे छे। આપના રેડિયો સેટ પર આપ સાંભળી રહ્યા છો દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી। આપે ટ્યુન કર્યું છે 96.7 FM। અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સવારના 11 થવા જાય છે, થોડી જ વારમાં સાંભળશો

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું.
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર. સૂર્યઘર
2: 96.7 FM વિવિધ ભારતી આકાશવાણી ધ્વનિ તરંગોનો તાલ અને હું પ્રજ્ઞેશ વ્યાસ દિલ સે કાર્યક્રમમાં તમારી સાથે દિલથી જોડાઉં છું. દોસ્તો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, સ્વાગતમ. રંગોની છાલક જીવનના ચિત્રને બહેતર બનાવે છે. કોઈકનો સાથ, કેટલીક પળો, કોઈક જગ્યા જાણે આપણા માટે જ બની હોય તેવો અહેસાસ થાય છે. બસ મન કહે છે, આ વ્યક્તિ, આ પળ, આ સમય મારા માટે જરા રોકાઈ જાય. આજનો દિલસે કાર્યક્રમ પણ કંઈક આમ જ કહે છે.

દિલ સે કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ ઉદિત નારાયણ અને સાથીદારોનો સ્વર ફિલ્મ હતી દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે. સંગીતકાર જતીન લલિત, ગીતકાર આનંદ બક્ષી. જ્યારે બધા જ વાતો કરે ત્યારે આપણે ક્યાંક થંભી જઈએ. કેટલાક ચહેરા પર તમારી નજર રોકાઈ જાય, કોઈક દિલ પર આપણું અસ્તિત્વ રોકાઈ જાય. જીવન એક નવો મોડ, નવો વળાંક લઈને થોડીવાર માટે રોકાઈ જાય કે પછી કોઈને રોકાઈ જવાનું કહે,

0: ગીતકાર શૈલેન્દ્રની શબ્દરચનાને સંગીતથી સજાવી શંકર જયકિશને, સ્વર હતો મુકેશનો. કનૈયા ફિલ્મનું ગીત આપે સાંભળ્યું આજના દિલસે કાર્યક્રમમાં. કાર્યક્રમમાં સમય છે એક નાનકડા વિરામનો અને ત્યારબાદ બાકીના કાર્યક્રમો. જોડાઈ રહો વિવિધ ભારતી સાથે.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: જી હા દોસ્તો, આપ સાંભળી રહ્યા છો દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી. કાર્યક્રમ છે દિલ સે. આ ફૂલોની સુગંધ તારું સરનામું લઈને આવે છે. ક્યાંક મને પંખીઓનો ફફડાટ સંભળાય છે. પતંગિયાના રંગો એમને એમ રચાઈ જાય છે. અરે, આ હવા જ તો છે જે આ સંદેશો લઈને આવી છે. એ હવા, તું પણ થોડી વાર માટે, બસ થોડી વાર માટે રોકાઈ જા, કારણ કે મારે પણ તને કંઈક કહેવું છે કે પછી તારી સાથે કંઈક સંદેશ મોકલવો છે.

આમ તો આ દુનિયા ચાલતી જ રહે છે, એમ જ કહો ને કે પછી દોડતી જ રહે છે, પણ મનને જ્યાં ચેન મળે, દિલને જ્યાં સુકૂન મળે, દિલને જ્યાં શાંતિ મળે, પ્રેમનું ગીત પણ ત્યાં જ મળી જાય છે. અને આ મનને પણ ત્યાં જ રોકાઈ જવાનું કે પછી કોઈકને રોકી લેવાનું મન થઈ જાય છે.

મોહમ્મદ રફીના મસ્તી ભર્યા સ્વરમાં પતંગા ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. ગીતકાર ઇન્દિવર, સંગીતકાર શંકર જયકિશન. મિત્રો, બધાની સાથે વહેંચાઈ જવાના કે પછી બધામાં વિખેરાઈ જવામાં જ આપણને, આપણી જાતને આપણે પામી શકીએ છીએ. રોકાયેલી વ્યક્તિ, રોકાયેલું વાતાવરણ, આ પળ મનમાં પ્રેમનો એક ઉજાસ મૂકીને જાય છે. સમયની આ પળો અહીં જ થંભી જાય થોડીક વાર માટે, રોજની પ્રવૃત્તિને

આપણે ક્યાંક રોકી દઈએ તો ક્યારેક હમસફરમાં સાથીના સાથ માટે પણ રોકાઈએ. બસ સમયની અવધિનો ઇશારો અને મારા જવાનો સમય પણ. જી હા, દિલસેની સમાપ્તિ સાથે પ્રજ્ઞેશ વ્યાસના નમસ્કાર.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: મનોરંજનની મહેફિલનું જાણીતું સરનામું વિવિધ ભારતી 96.7 FM, જ્યાં પળો જીવાય છે, લાગણી વહેંચાય છે અને જિંદગીના મેઘધનુષમાં અવનવા રંગો પણ પૂરાય છે. આજના તરન્નમ કાર્યક્રમમાં હું છું તમારી હમસફર ધ્યાની. જી હા, ધ્યાની વ્યાસ.

ફિલ્મ નયા દોર, સ્વર મોહમ્મદ રફી અને આશા ભોંસલે, સંગીતકાર ઓપી નૈયર, ગીતકાર સાહિલ લુધિયાનવી.

અને હવે સાંભળીએ ફિલ્મ હમજોલીની આ રચના. સ્વર મોહમ્મદ રફી અને આશા ભોંસલે, સંગીતકાર લક્ષ્મીકાંત પેરેલાલ, ગીતકાર આનંદ બક્ષી.

કોઈક શાયરે બહુ સરસ કહ્યું છે, નજરે ઉઠાઓ તો સામને બસ ઉનકા હી નજારા હો, મેરી ઉસ ખિડકી કા વો ખૂબસૂરત સા ચાંદ હમારા હો, થોડા ઉખડા હી સહી, થોડા ઉખડા હી સહી, પર દેખને કી ચાહત કમ નહીં હોતી, કાશ ઉમ્ર ભર કે લે વો હમ સફર પ્યારા હમારા હો. તો આવો સાંભળીએ પડોશન ફિલ્મની રચના, કિશોર કુમારનો સ્વર, સંગીતકાર આર ડી બર્મન, ગીતકાર રાજેન્દર કૃષ્ણ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

સ્વર હતો મોહમ્મદ રફી, કિશોર કુમાર અને ઉષા મંગેશકર. સંગીતકાર આર ડી બર્મન, ગીતકાર આનંદ બક્ષી. અને હવે સાંભળીએ ફિલ્મની અંતિમ રચના. કાર્યક્રમની અંતિમ રચના ફિલ્મ છે હિંમતવાલા. સ્વર લતા મંગેશકર, કિશોર કુમાર અને સાથીદારો. સંગીતકાર સાજીદ વાજીદ અને બપ્પી લહેરી. ગીતકાર સમીર.

0: ના કથિત લીકની અફવાઓ ફગાવી. અમેરિકામાં ગઈકાલે રાત્રે ઓહિયોના ટોલેડોમાં એક કોમ્યુનિટી સ્ટ્રીટ ફેસ્ટિવલ નજીક કરાયેલા ગોળીબારમાં અનેક ઘાયલ. તેલુગુ દેશમ પાર્ટી ટીડીપીએ 18 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે તેના 3 ઉમેદવારોની જાહેરાત કરી છે. ઇન્ડોનેશિયાના વિદેશમંત્રી સુગિયોના ભારતના વિદેશમંત્રી ડોક્ટર જયશંકર સાથે 8મી ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત કમિશનની બેઠક ચાલી રહી છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મલયાલમ અભિનેતા સલીમ કુમારનું 57 વર્ષની વયે કોચીમાં અવસાન થયું. પોરબંદર પોર્ટ ખાતે આતંકી ઘૂસણખોરીની મોક ડ્રીલ યોજાઈ. વિશ્વ ખાદ્ય સલામતી દિવસ પર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ સ્વસ્થ ભવિષ્ય માટે સલામત અને સ્વચ્છ ખોરાક પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને, રીતુ મંડલ 2 સુવર્ણ જીતનાર પ્રથમ ભારતીય બની. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ભાવનગર પોલીસે 16 કરોડ 83 લાખ રૂપિયાના સાયબર કૌભાંડમાં એક આરોપીની ધરપકડ કરી. વલસાડ ટાસ્ક ફોર્સે ઉમરગામ પારડી જીઆઈડીસીમાંથી 25 બાળમજૂરોને મુક્ત કરાવ્યા. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.

મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહાર, મકાન બાંધકામ અને મિલકત ખરીદ વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું છે. ભારતે પુનઃનિર્માણ કાર્યક્રમના ભાગરૂપે નેપાળને 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 વારસાગત પ્રોજેક્ટ સોંપ્યા. એનટીએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પ્રશ્નપત્ર

0: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર, કમાલ છે. પસાણો.
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે? અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારે મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
3: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
3: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
3: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
5: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. બધું મિક્સ થોડી કરાય.
3: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારે મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
3: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
3: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ.

0: આપને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
2: આઈએફ સુનતે હૈ કાર્યક્રમ યાદો કી મહેફિલ.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને ઇન્ડોનેશિયાના વિદેશમંત્રીઓની સહઅધ્યક્ષતામાં ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગ બેઠકનો પ્રારંભ. ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં 29 રૂપિયાનો વધારો. દરમિયાન સરકારે કહ્યું, ભારતમાં રાંધણ ગેસ વૈશ્વિક સ્તરે સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ. સીબીઆઈએ આઈડીએફસી ફર્સ્ટ બેંક અને એયુ ફાઇનાન્સ છેતરપિંડી કેસો સંદર્ભે અલગ અલગ ક્ષેત્રોના 6 પરિસરમાં દરોડા પાડ્યા. ઉલાનબાતર ઓપન 2026 કુસ્તી ટુર્નામેન્ટમાં ભારતે 2 સુવર્ણ સહિત વધુ 6 ચંદ્રકો જીત્યા. ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતનો સન્માનજનક સ્કોર. સમાચાર વિગતવાર.

0: ઇન્ડોનેશિયાના વિદેશમંત્રી સુગિયોનો ભારત આવી પહોંચ્યા છે. શ્રી સુગિયોના નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે 8મી ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગ બેઠકની સહઅધ્યક્ષતા કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે બેઠક દરમિયાન બંને મંત્રીઓ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે મજબૂત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરશે અને દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા કરશે. બેઠકના પ્રારંભમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેઓ બંને દેશો વચ્ચે રાજકીય, સંરક્ષણ, સુરક્ષા, દરિયાઈ વેપાર અને રોકાણ, આરોગ્ય, ફાર્માસ્યુટિકલ્સ, ખાદ્ય સુરક્ષા અને પર્યટન, શિક્ષણ અને સાંસ્કૃતિક સહયોગના તમામ પાસાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા આતુર છે. ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં ફરીથી 29 રૂપિયાનો વધારો કરાયો છે. 913 રૂપિયામાં મળતા સિલિન્ડરનો ભાવ હવે વધીને 942 થયો છે. છેલ્લા 3 મહિનામાં આબી જેવો ભાવ વધારો છે. દરમિયાન સરકારે આજે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના ભાવમાં તીવ્ર વધારો થયો હોવા છતાં ભારતીય ઘરોને વૈશ્વિક સ્તરે સૌથી ઓછા ભાવે રાંધણ ગેસ મળી રહ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતીય સિલિન્ડર કોઈપણ પડોશી દેશ કરતાં સસ્તા છે અને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા વિકસિત અર્થતંત્રો કરતાં નોંધપાત્ર રીતે ઓછા છે. પશ્ચિમ એશિયા કટોકટી દરમિયાન ઉર્જા સુરક્ષા પગલાં પર પ્રકાશ પાડતા સરકારે કહ્યું કે ભારત એવા કેટલાક દેશોમાંનો એક છે જેણે દરિયાઈ પરિવહનમાં વિક્ષેપો છતાં હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ઉર્જા કાર્ગોની અવર જવર જાળવી રાખવામાં સફળતા મેળવી છે. દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કોઈ અછત નથી અને એલપીજી બોટલિંગ અને વિતરણ પ્રવૃત્તિઓ સામાન્ય રીતે ચાલુ છે. તેલુગુ દેશમ પાર્ટી TDPએ 18 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે તેના 3 ઉમેદવારોની જાહેરાત કરી છે. TDPના રાષ્ટ્રીય અધ્યક્ષ એન ચંદ્રબાબુ નાયડુએ ઉમેદવારોની યાદી જાહેર કરી. પાર્ટી ઉદ્યોગપતિ સના સતીશ, શિક્ષણવિદ ભાષ્યમ રામકૃષ્ણ અને TDP સોશિયલ મીડિયા વિંગના વડા ચિંતા કાયલા વિજયને ઉમેદવાર જાહેર કર્યા છે. સીબીઆઈએ IDFC ફર્સ્ટ બેંક અને AU ફાઇનાન્સ છેતરપિંડી કેસના સંદર્ભે ગઈકાલે ચંદીગઢ, પંચકુલા અને દિલ્હી NCR પ્રદેશમાં 6 પરિસરમાં દરોડા પાડ્યા હતા. આ કેસ હરિયાણા સરકારના 8 વિભાગો અને ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ચંદીગઢ રિન્યુએબલ એનર્જી સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન સોસાયટીના 2 વિભાગોમાં 661 કરોડના જાહેર ભંડોળના ઉચાપત અને ગેરરીતિ સાથે સંબંધિત છે. સીબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું કે પરિસરમાં અનિયમિતતાઓ અને ગુનાની આવક પ્રાપ્ત કરવા સંદર્ભે હરિયાણા કેડરના વરિષ્ઠ જાહેર કર્મચારીઓ અને એક ખાનગી કન્સલ્ટન્સી ફર્મ અને તેના ડિરેક્ટરના રહેણાંક પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં પુરાવા મળી આવ્યા છે જે સૂચવે છે કે જાહેર કર્મચારીઓએ બેંક અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી હતી અને ખાતા ખોલવામાં, ભંડોળ ટ્રાન્સફર કરવામાં અને ત્યારબાદ ઉચાપત કરવામાં મદદ કરી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી JP નડ્ડાએ સ્વસ્થ ભવિષ્ય માટે સલામત અને સ્વચ્છ ખોરાક પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. આજે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ નિમિત્તે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે નાગરિકોને સ્વસ્થ ખાવાની આદતો અપનાવવા અને સ્વસ્થ અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે યોગદાન આપવા વિનંતી કરી છે. શ્રી નડ્ડાએ પ્રધાનમંત્રી મોદીના ખાદ્યતેલના વપરાશમાં 10% ઘટાડો અને સારા સ્વાસ્થ્ય અને મજબૂત રાષ્ટ્ર માટે સંતુલિત આહાર અપનાવવાના સંદેશનો પણ પુનરોચ્ચાર કર્યો. યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયે આજે સવારે નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ પહેલના 77મા સંસ્કરણમાં ભાગ લીધો. આ પ્રસંગે શ્રી માંડવીયાએ નાગરિકોને આ પહેલમાં જોડાવા અને ફિટ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા અપીલ કરી.
1: સાયકલિંગ કરને સે આપકી હેલ્થ અચ્છી રહે. સાયકલિંગ સે ફ્યુલ કા બચત હોતા હૈ. વર્તમાન મેં ટ્રાફિક કી બહુત બડી સમસ્યા હૈ, ઉસકા ભી સમાધાન. તો ક્યો ના હમ સાયકલિંગ કરે. દેશ કે નાગરિકો મેં અપને હેલ્થ કે પ્રતિ અવેરનેસ બઢી હૈ. મોદીજીને આધા ઘંટા રોજ ફિટનેસ દેને કે લિયે કહા હૈ. તો યે ફિટનેસ કા ડોઝ આધા ઘંટા કે લિયે હમ હમેશા સાયકલિંગ કરેંગે તો મેં માનતા હું કે હમારી કઈ સમસ્યા કા સમાધાન હોગા.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_NEWS_ABAD ને ફોલો કરશો. ધોરણ 12ની પરીક્ષાના પરિણામો જાહેર થયા પછી ઉત્તરવહીઓના પુનઃમૂલ્યાંકન અને ચકાસણી માટે ઓનલાઈન અરજીઓ સબમિટ કરવાની આજે છેલ્લી તારીખ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવાયું કે પોર્ટલ મધ્યરાત્રિ સુધી ખુલ્લું રહેશે. બોર્ડે વિદ્યાર્થીઓને અંતિમ તારીખ પહેલા તેમની અરજીઓ સબમિટ કરવા અપીલ કરી છે.

0: આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહન સંઘે એશિયા પેસિફિક ક્ષેત્રમાં ઉડ્ડયનના વિકાસમાં ભારતની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી છે. 2044 સુધીમાં આ ક્ષેત્રમાં હવાઈ મુસાફરોની સંખ્યા 4.1 અબજ સુધી પહોંચવાનો અંદાજ છે.
1: अंतर्राष्ट्रीय हवाई परिवहन संघ एशिया प्रशांत क्षेत्र के उपाध्यक्ष शेल्डन ही ने कल ब्राजील में बताया कि भारत पिछले कई वर्षों से एशिया प्रशांत क्षेत्र के विमानन विकास में महत्वपूर्ण योगदान दे रहा है. उन्होंने कहा कि भारत दुनिया के सबसे तेजी से बढ़ते घरेलू नागर विमानन बाजारों में से एक है. श्री शेल्डन ने यह भी कहा कि इस क्षेत्र में पिछले 5 से 10 वर्षों में मजबूत वृद्धि हुई है और भविष्य में भी इसके मजबूत बने रहने की आशा है. समाचार कक्ष से मैं पायल शर्मा.
0: અમેરિકન સૈન્યએ હોર્મુઝ સ્ટ્રેટમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ ટ્રાફિક માટે ખતરો ઉભો કરતા 2 ઈરાની ડ્રોનને અટકાવીને નાશ કર્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે પશ્ચિમ એશિયામાં તૈનાત યુએસ દળો દ્વારા આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
2: अमरीका की सैन्य कमान ने बताया है कि अमरीकी बल हाई अलर्ट पर हैं और इस क्षेत्र में किसी भी खतरे का जवाब देने के लिए तैयार हैं. पश्चिम एशिया में तनाव और बढ़ गया है. ईरान ने कल कुवैत और बहरीन में अमरीकी सैन्य ठिकानों पर बैलिस्टिक मिसाइलें दागी. ये हमले होर्मुज जलडमरु मध्य के पास ईरान की ड्रोन गतिविधि की खबरों के बाद अमरीकी बलों के केशम द्वीप और गोरुख में ईरानी रडार और निगरानी स्थलों को निशाना बनाने के कुछ घंटों बाद हुए. इस बीच अमरीका और ईरान के बीच बढ़ते तनाव के बीच शांति प्रयास करने के उद्देश्य से पाकिस्तान के गृह मंत्री मोहसिन नकवी कल ईरान पहुंचे. हाल के हफ्तों में ये उनकी ईरान की तीसरी यात्रा है. समाचार कक्ष से मैं मुकेश कुमार बल.
0: ઉલાનબાતર ઓપન 2026 કુસ્તી ટુર્નામેન્ટમાં ગઈકાલે સાગર જગલાન અને કિશોર કાજલ ધોચકે પોતપોતાના વજન વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યા છે. આ સાથે ભારતે મંગોલિયામાં ચાલી રહેલી આ સ્પર્ધાના ત્રીજા દિવસે વધુ 6 ચંદ્રકો જીત્યા છે. સાગર જગલાને ફ્રી સ્ટાઇલ 74 કિલોગ્રામ ફાઇનલમાં તામીર એશિન માવને 3-2 હરાવ્યો હતો. જયદીપે મુનખબતને 15-4 હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો છે. મહિલા કુસ્તીમાં કાજલે 76 કિલોગ્રામ વર્ગમાં નાઇજીરિયાની દામુલા ઓજોને 8-0 હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો. પ્રિયા મલિક, હંસિકા લાંબા અને માનસી હલાવતે વિવિધ વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યા. ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચના બીજા દિવસે ડ્રિંક્સ બ્રેક સુધી ભારતે 8 વિકેટે 544 રન બનાવ્યા છે. ભારતે દિવસની શરૂઆત 3 વિકેટે 368 રનથી કરી હતી. શુભમન ગિલને મોહમ્મદ સલીમે 126 રને આઉટ કર્યા હતા. ઋષભ પંત 81 અને KL રાહુલ 100 રન બનાવીને આઉટ થયા હતા. આગામી દાયકામાં વૈશ્વિક તેલ માંગ વૃદ્ધિમાં ભારતનો હિસ્સો આશરે 50% અને વીજળી વપરાશ વૃદ્ધિ 15% રહેશે. સેન્ટ પીટર્સબર્ગને ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમમાં બોલતા રશિયાના તેલ ઉત્પાદક રોઝનેફના વડા ઇગોર સેચીને જણાવ્યું કે 2035 સુધીમાં ભારતનો તેલ વપરાશ 44% વધીને લગભગ 8 મિલિયન બેરલ પ્રતિ દિવસ થવાનો અંદાજ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને ઇન્ડોનેશિયાના વિદેશમંત્રીઓની સહઅધ્યક્ષતામાં ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગ બેઠકનો પ્રારંભ. ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં 29 રૂપિયાનો વધારો. દરમિયાન સરકારે કહ્યું ભારતમાં રાંધણ ગેસ વૈશ્વિક સ્તરે સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ. સીબીઆઈએ IDFC ફર્સ્ટ બેંક અને EU ફાઇનાન્સ છેતરપિંડી કેસો સંદર્ભે અલગ અલગ ક્ષેત્રોના 6 પરિસરમાં દરોડા પાડ્યા. ઉલાનબાતર ઓપન 2026 કુસ્તી ટુર્નામેન્ટમાં ભારતે 2 સુવર્ણ સહિત વધુ 6 ચંદ્રકો જીત્યા. ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતનો સન્માનજનક સ્કોર. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આપ સુનને જા રહે હૈ બતાઈએ કિસ ફિલ્મ કા ગીત હૈ?

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. ઘરેલું રાંધણ ગેસના ભાવમાં ફરીથી 29 રૂપિયાનો વધારો કરાયો. 913 રૂપિયામાં મળતા સિલિન્ડરનો ભાવ હવે વધીને 942 થયો છે. છેલ્લા 3 મહિનામાં આ બીજો ભાવ વધારો છે. દરમિયાન સરકારે આજે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના ભાવમાં તીવ્ર વધારો થયો હોવા છતાં ભારતીય ઘરોને વૈશ્વિક સ્તરે સૌથી ઓછા ભાવે રાંધણ ગેસ મળી રહ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતીય સિલિન્ડર કોઈપણ પડોશી દેશ કરતાં સસ્તા છે અને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા વિકસિત અર્થતંત્રો કરતાં નોંધપાત્ર રીતે ઓછા છે. પશ્ચિમ એશિયા કટોકટી દરમિયાન ઉર્જા સુરક્ષા પગલાં પર પ્રકાશ પાડતા સરકારે કહ્યું કે ભારત એવા થોડા દેશોમાંનો એક છે જેમણે દરિયાઈ પરિવહનમાં વિક્ષેપો છતાં હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ઉર્જા કાર્ગોની અવરજવર જાળવી રાખવામાં સફળતા મેળવી છે. દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કોઈ અછત નથી અને એલપીજી બોટલિંગ અને વિતરણ પ્રવૃત્તિઓ સામાન્ય રીતે ચાલુ છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે વિક્ષેપના સમયગાળા દરમિયાન સ્થાનિક એલપીજી ઉત્પાદનમાં 60% વધુનો વધારો થયો છે, જ્યારે અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અન્ય દેશોમાંથી પણ પુરવઠો મેળવવામાં આવ્યો છે. સુરતમાં ટાંકીમાં ઉતરેલા 4 સફાઈ કર્મચારીના ગૂંગળામણના કારણે મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે અશ્વિનીકુમાર વિસ્તારમાં ઈટીપી પ્લાન્ટની ચેમ્બરમાં ઉતરેલા 4 સફાઈ કર્મીના ફસાયા હતા. ઘટનાને પગલે ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, જોકે ગૂંગળામણથી 4 લોકો મોતને ભેટ્યા હતા. આ અંગે ફાયર ઓફિસર રણજીતસિંહે વધુ માહિતી

0: दिया भी।
1: केमिकल क्या था वो भी हमको भी कुछ आइडिया नहीं है, क्योंकि ये जो था वो जहरीला गैस होगा, ज्यादा स्ट्रॉन्ग वाला था गैस। तो भी हम भी इंक्वायरी करेंगे आफ्टर ये इंसिडेंट के बाद। अभी तो पूरा माहौल अभी पूरा पुलिस वालों की तरफ से वो लगाया हुआ है, और ये गैस की जो मात्रा थी वो ज्यादा थी, और जब हम आए तब वो अनकॉन्शियस थे, और वो पानी की जो ईटीबी की जो टंकी है उसके अंदर ही थे। फायर डिपार्टमेंट की टीम ने, हमारी टीम ने उसको बाहर निकाल के हॉस्पिटल के में भेज दिया।
0: ફિટનેસ, ટકાઉપણું અને સમુદાય ભાગીદારીની રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં ભારતીય રમતગમત સત્તામંડળે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે સન્ડે ઓન સાયકલનું આયોજન કર્યું, જેમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, જયપુર અને બીકાનેર ખાતે મુખ્ય ઉજવણીનું આયોજન કરાયું, જેમાં નાગરિકો, રમતવીરો, અધિકારીઓએ ભાગ લીધો. અમદાવાદના મેયર હિતેશ બારોટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 1000થી વધુ સાયકલ સવારો સાથે સાયકલોથોનને લીલી ઝંડી આપી હતી. છોટાઉદેપુરમાં ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત જિલ્લા પોલીસ દ્વારા સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ યોજાયો. જિલ્લા પોલીસ વડા આઈપીએસ ઇમ્તિયાઝ શેખની આગેવાની હેઠળ યોજાયેલી આ સાયકલ રેલીમાં જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખાખી વર્દી વગર સ્પોર્ટ્સ અને સિવિલ ડ્રેસમાં ફિટનેસના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ આ મુજબ જણાવ્યું.
2: આજે સન્ડે ઓન સાયકલ નો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ પ્રોજેક્ટ છે, તેના અંતર્ગત વિવિધ 72 કાર્યક્રમોનું જૂન 1 થી 14 આયોજન કરવામાં આવેલું છે. અમારી છોટાઉદેપુર જિલ્લા પોલીસ ટીમ, ડીવાયએસપી એચક્યુ અને અમારી સમગ્ર ટીમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. પેટ્રોલ પંપ ચોકડી છોટાઉદેપુરથી આ કાર્યક્રમ શરૂ થશે અને એસપી ઓફિસ પર આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે.
0: મહીસાગર જિલ્લાના 123 કરોડ રૂપિયાના બહુચર્ચિત નલ સે જલ કૌભાંડમાં 3 આરોપી ઝડપાયા છે. સીઆઈડી ક્રાઇમે આરોપી મનહર પટેલને રામ પટેલના મુવાડાથી, પ્રદીપ શેઠને વીરપુરથી તેમજ નવીન ભરવાડને સરવરિયા ગામેથી ઝડપી લીધા છે. ઝડપાયેલા આરોપીઓમાં મનહર પટેલ લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આજે ભૂકંપનો આંચકો અનુભવાયો. સવારના અરસામાં અંતાપુર ગામ સહિતના આસપાસના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.7 જેટલી નોંધાઈ હતી. જો કે બનાવમાં કોઈ જાનહાની નહીં કે નુકસાન થયાના અહેવાલ નથી. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ નિમિત્તે મહેસાણા જિલ્લામાં 12 થી 20 જૂન દરમિયાન જનકલ્યાણ શિબિરનું આયોજન કરાયું છે, જેમાં વિવિધ 12 સ્થળોએ કાર્યક્રમ યોજાશે. આ દરમિયાન કેન્દ્ર સરકારની કુલ 15 યોજનાઓ તેમજ રાજ્ય સરકારની 55થી વધુ યોજનાઓ અને સેવાઓનો લાભ એક જ સ્થળેથી નાગરિકોને ઉપલબ્ધ કરાવાશે. રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈથી લઈ ઇલેક્ટ્રિક વ્હીકલ ઇવી માટે નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ નવા અભ્યાસક્રમોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ડ્રોન પાયલોટ, સોલાર ટેકનિશિયન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, મિકેનિક ઇલેક્ટ્રિક વ્હીકલ, એડિટિવ મેન્યુફેક્ચરિંગ ટેકનિશિયન અને સ્માર્ટફોન ટેકનિશિયન કમ એપસેટ ટેસ્ટર જેવા અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/eu અને અમારા એક્સ હેન્ડલ @news_abad ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
3: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
4: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
3: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
5: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
6: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
3: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
3: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
5: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
7: હર રોજ સુબહ 7 બજે સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. ધ્યાની વ્યાસ આપનું સ્વાગત કરે છે.

મિત્રો, હું તો પાટણ શહેરની નાર. આ એક ગુજરાતનું અત્યંત લોકપ્રિય ગીત છે, જેમાં પાટણની ગૌરવશાળી સંસ્કૃતિ, ત્યાંના જગવિખ્યાત પટોળા અને પાટણની નારીના અપ્રતિમ સૌંદર્ય તેમજ તેના આત્મવિશ્વાસનું સુંદર આલેખન કરવામાં આવ્યું છે. સ્વર હતો નિશા ઉપાધ્યાય, સંગીતકાર કૌશિક મિસ્ત્રી. અને હવે કાર્યક્રમમાં નાનકડો વિરામ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
3: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
4: आप सांभळी रह्या छो गुजराती गीतों नो कार्यक्रम 96.7 FM पर.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: અને હવે કાર્યક્રમમાં અંતિમ પ્રસ્તુતિ.

તો દોસ્તો, ગુજરાતી સાહિત્ય અને સંગીતની સમૃદ્ધિની યાત્રામાં આમ જ મળતા રહીશું વિવિધ ભારતી પર. આપ સૌને ધ્યાની વ્યાસના નમસ્કાર.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શું તમે તૈયાર કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: અને હવે સાંભળીએ કાર્યક્રમ મંચાહે ગીત.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આસમા, નાઝ અંસારી, વસીમ અકરમ, અઝીમ વકાર ઓર ઉનકી બિટિયા પ્યારી સોનમ, ઇન્દિરા વિહાર દિલ્હી સે વસીમ અકરમ, અઝીમ વકાર, ડબ્લ્યુ અંસારી ઓર બેબી અંસારી. ગુલશન બાવરા કી બોર, કલ્યાણજી આનંદજી કા સંગીત, આવાઝે હૈ લતા મંગેશકર ઓર મોહમ્મદ રફી કી.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: अपने जमाने के सुप्रसिद्ध गीतकार और गायक कवि प्रदीप जी की सुपुत्री मितुल प्रदीप से मंदाकिनी जोशी की बातचीत का ये था दूसरा भाग. तकनीकी सहयोग अनुश्री गुप्ता का था. संपादन सहायक झरना सोलंकी. विविध भारती की ओर से इस कार्यक्रम की प्रस्तुतकर्ता अनुश्री पाठक. अब आज का उजाले उनकी यादों के कार्यक्रम समाप्त होता है.
3: उजाले उनकी यादों की. उजाले उनकी यादों के.

96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ સરગમ. કાર્યક્રમનો આરંભ કરીએ કુલી નંબર 1 ફિલ્મના આ ગીતથી, ચાંદના દીક્ષિતના સ્વરમાં, બોલ સમીરના, ધૂન અભિજીતની.

કાર્યક્રમમાં આગળ સાંભળશો તાલ ફિલ્મનું ગીત ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં, બોલ આનંદ બક્ષીના, ધૂન એ આર રહેમાનની.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ રાજા ફિલ્મનું ગીત, અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણના સ્વરમાં, બોલ સમીરના, ધૂન નદીમ શ્રવણની.

0: આ સાથે આજનો સરગમ કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. થોડી ક્ષણોમાં સાંભળશો કાર્યક્રમ સુરીલી સાંજ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: પ્રસ્તુત છે કાર્યક્રમ સુરીલી સાંજ. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ સુલોચના ચૌહાણના સ્વરમાં મીરાબાઈની આ રચના.

0: શું તમે તૈયારી કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: કાર્યક્રમમાં આગળ સાંભળીએ સુપર્ણા બેનર્જીના સ્વરમાં આરજે નિમાવતની આ રચના.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: સાંભળશો પ્રફુલ્લ દવેના સ્વરમાં મીરાબાઈની આ રચના.

0: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
3: सांभळशो नयन पंचोळीना स्वरमा सुरेश दलालनी रचना.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે? અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: કાર્યક્રમના અંતમાં સાંભળીએ સુલોચના ચૌહાણના સ્વરમાં મીરાબાઈની રચના.

0: આ સાથે આજનો સુરીલી સાંજ કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. થોડી ક્ષણોમાં સાંભળશો કાર્યક્રમ સુરીલા સફર.
1: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
3: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
2: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
3: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
2: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: પ્રસ્તુત છે કાર્યક્રમ સુરીલા સફર. કાર્યક્રમનો આરંભ કરીએ સરસ્વતી ચંદ્ર ફિલ્મના ગીતથી, મુકેશના સ્વરમાં.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: સાંભળશો સફર ફિલ્મનું ગીત કિશોર કુમારના સ્વરમાં, બોલ ઇન્દિવરના, ધૂન કલ્યાણજી આણંદજીની.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આવો સાંભળીએ ઉપકાર ફિલ્મનું ગીત મન્ના ડેના સ્વરમાં. બોલ ઇન્દિવરના ધૂન કલ્યાણજી આણંદજીની.

0: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: સાંભળશો સચ્ચા જૂઠા ફિલ્મનું ગીત લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં, બોલ ઇન્દિવરના.
2: યું હી તુમ મુજસે બા

સાંભળશો અમાનુષ ફિલ્મનું ગીત કિશોર કુમારના સ્વરમાં. ગીતકાર ઇન્દિવર, સંગીતકાર શ્યામલ મિત્રા.

0: સુરીલા સફરનો શેષ ભાગ સાંભળશો થોડીક જ ક્ષણોમાં. 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. સાંજના 6:30 થવા જઈ રહી છે. સાંભળશો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પર પ્રોફેસનલ સોનલ પંડ્યા સાથે ત્રિલોક સંઘાણીની વાતચીત.
1: વર્તમાન કેન્દ્ર સરકારે 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે તેના સંદર્ભમાં પ્રસ્તુત છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 અંગે વિશેષ ચર્ચા. ચર્ચામાં ભાગ લેશે ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વડા પ્રોફેસર સોનલ પંડ્યા અને શ્રી ત્રિલોક સંઘાણી. કાર્યક્રમની પ્રસ્તુતિ દીપશિખા દુર્ગાપાલની.
2: મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા અતિથિનું પણ સ્વાગત કરીએ. સોનલ આપને નમસ્કાર.
3: આભાર.
2: મિત્રો કેન્દ્ર સરકારના જે 12 વર્ષ સમાપ્ત થયા છે એ સંદર્ભમાં શિક્ષણ ક્ષેત્રમાં જે નવા નવા પરિવર્તનો આવ્યા છે એ વિશે આપણે ડોક્ટર સોનલ સાથે વાત કરવાની છે. ડોક્ટર સોનલ શિક્ષણ સાથે લગભગ 30 વર્ષથી સંકળાયેલા છે અને ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના અધ્યક્ષ તરીકે તેઓ કાર્ય કરી રહ્યા છે. અલગ અલગ સ્તરો પર એમણે કામ કર્યું છે. આપણે જ્યારે શિક્ષણ નીતિની વાત કરીએ, નવી સરકારને કારણે શિક્ષણ નીતિમાં જે પરિવર્તન આવે એની વાત કરીએ, તો આપણે સૌથી પહેલો ઉલ્લેખ કરવો પડે NEP એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020નો. તો તમારી દ્રષ્ટિએ NEP 2020 એની હાઇલાઇટ શું છે?
3: એટલે જેને વિશેષ શિક્ષણ નીતિ કહેવાય એ બહુ વર્ષો પછી આવી, કારણ કે દુનિયામાં બહુ બધા પરિવર્તનો આવ્યા, મુખ્યત્વે ટેકનોલોજીને લઈને. ભારત જેવા દેશ છે જ્યાં ગ્લોબલાઇઝેશન, આર્થિક ગ્લોબલાઇઝેશન આવ્યું, વૈશ્વિકીકરણ આવ્યું, એટલે એક પાયાના પરિવર્તન વિશ્વના તમામ ક્ષેત્રોમાં આવ્યા. એટલે શિક્ષણ નીતિમાં બદલાવ એ બહુ અનિવાર્ય જરૂરિયાત હતી. અને કોઈ પણ રાષ્ટ્રને મજબૂત બનવા માટે આપણે બધા લોકો સ્વીકારીએ છીએ કે શિક્ષણ એ બહુ મહત્વનું ક્ષેત્ર છે કોઈ પણ દેશને મજબૂત બનાવવા, આગળ લઈ જવા. અને એમાં શિક્ષણ નીતિ એ બહુ નિર્ણાયક પરિબળ છે. એટલે 2017માં એનું એક ગઠન કરવામાં આવ્યું અને એનો જે અહેવાલ છે એ 2019માં તૈયાર થયો, પણ જેને નીતિ સ્વરૂપે એ 2020માં. અને એટલા માટે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020
2: એવું કહીએ છીએ,
3: NEP 2020 તરીકે ઓળખીએ છીએ. એની ત્રણ મહત્વની જેને તમે ધ્યેયો કહી શકો એ છે સમાન શિક્ષણ, સમાવેશી શિક્ષણ અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતું આંતર વિદ્યાકીય શિક્ષણ, કે જેમાં આપણે એવું જાણીએ છીએ કે સ્પેશિયલાઇઝેશનના નામે બીજા વિષયની આપણને ખબર જ ના હોય. હવે જીવાતું જીવન તો એકબીજા સાથે સંકળાયેલું છે, બરાબર. એટલે તમે કોઈ ગામની વાત કરો તો એમાં ખેતી છે એ વિજ્ઞાનનો પણ વિષય છે, સમાજ વિજ્ઞાનનો વિષય છે, ભાષાનો વિષય છે. તો આમાં મુખ્ય વાત એ છે કે એમાં આંતર વિદ્યાશાખાકીય, જેને ઇન્ટરડિસિપ્લિનરી ટીચિંગ એપ્રોચ કહે છે, એના પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. કે તમે માનો કે હું એન્જિનિયરિંગ ભણું છું એટલે મારે ભાષાની શું જરૂર, એવું નથી.
2: એટલે પહેલા આપણે એને એવું નહોતા માનતા.
3: હા, એ ખાસ કરીને ઉચ્ચ શિક્ષણમાં એવું હતું કે સ્પેશિયલાઇઝેશનના નામ હેઠળ જેમાં તમે ભણો એમાં તમારું જ્ઞાન અને સમજણ હોય, પણ બાકીના વિષયો સાથેનું તમારું અનુસંધાન ઓછું થતું જાય. પણ આમાં એવી તક આપવામાં આવી છે કે તમે આંતર વિદ્યાશાખાકીય અપ્રોચથી ભણી શકો. એટલે તમે મેથેમેટિક્સ ભણતા હો,
2: બરોબર,
3: કે એડવાન્સ સ્ટેટિસ્ટિક્સ ભણતા હોય, તમને એવું લાગે કે મને સંગીત પણ શીખવું છે, તો તમે શીખી શકો, એની ક્રેડિટ પણ મેળવી શકો.
2: ઓકે,
3: એટલા માટે આપણે એને સર્વાંગી વિકાસ સાથે જોડીએ છીએ. મને એવું લાગે છે કે સૌથી વધારે મહત્વની વાત આખા જે NEP 2020 જે છે એમાં આ બાબત છે.
2: બરોબર. તો પાછલી શિક્ષણ નીતિ ને આ શિક્ષણ નીતિમાં એક શિક્ષણવિદ તરીકે સૌથી મોટો તફાવત કયો છે?
3: મારી દ્રષ્ટિએ બે મહત્વના મુદ્દાઓ છે. આપણે માતૃભાષાનું મહિમા ઘણી બધી રીતે ગાયો, પણ માતૃભાષાને એક પસંદગી અથવા એક શિક્ષણનો મેન્ડેટરી ભાગ તરીકે આ નીતિમાં મૂકવામાં આવ્યો છે. અને બીજું કે ભારતની પોતાની એક જ્ઞાનની પરંપરા છે. તમે જો આધુનિક વિજ્ઞાનનો ઇતિહાસ જુઓ તો ભારતમાં એ 200 વર્ષથી 250 વર્ષથી કંઈ જૂનો નથી.
2: બરોબર.
3: તો આપણું

0: આપણું જે સિવિલાઇઝેશન છે એ તો 5000 વર્ષથી પણ જૂનું છે. તો એ આપણે એક પ્રજા તરીકે, નાગરિકો તરીકે કેવી રીતે વિકસ્યા? આપણી જ્ઞાનની પરંપરા છે, આપણી આરોગ્યની પરંપરા છે, આપણા સામાજિક રિવાજોની પરંપરા છે, આપણી ફિલોસોફીની પરંપરા છે. તો આપણે એના માટે ગૌરવ ચોક્કસ લેતા હતા અને એ શીખવા માટેનું વિશેષ પ્રોવિઝન હતું. પણ આ નીતિમાં એવું છે કે ભારતીય જ્ઞાન પરંપરા જે છે, જેને ઇન્ડિયન નોલેજ સિસ્ટમ આઈકેએસ તરીકે પણ ઓળખીએ છીએ, એ તમામ વિષય જે છે એની સાથે તમારે સાંકળીને જોવાનું, જેમાં ગીતા, ઉપનિષદ, વેદ, પુરાણ, તમારી ઇન્ડિજિનિયસ વે ઓફ લિવિંગ, એટલે આ બે બાબતો એવી છે કે જે મારી દ્રષ્ટિએ આખી જે શિક્ષણ નીતિ છે, એક માતૃભાષામાં શિક્ષણ અને ભારતીય જ્ઞાન પરંપરા પર વિશેષ ભાર, એ બહુ મહત્વની બાબત છે.
1: અચ્છા, હવે આપણે જે ઉચ્ચ શિક્ષણની વાત કરીએ ડોક્ટર સોનલ, તો એની ગુણવત્તા સુધારવા પર આમાં એનઈપીમાં શું જોગવાઈ છે અથવા તો એ કઈ રીતે કાર્ય કરે છે?
0: એમાં એમણે ત્રણ બાબતો પર બહુ વિશેષ ભાર આપ્યો છે. એક છે રિસર્ચ, સંશોધન, ઇનોવેશન, તમે કઈક નવી રીતે કઈ વાતને જોઈ શકો,
1: બરોબર,
0: જેને આપણે ક્રિટિકલ થિંકિંગ કહીએ છીએ. પહેલી જ વાત, તમારું તમે ઓરિજિનલ એનો દસ્તાવેજ જુઓ તો એમાં વિશેષ ભાર જે છે એ ક્રિટિકલ થિંકિંગ વિશે આપ્યો છે, કે જેમાં તમે કોઈ પણ વાતને જુદી રીતે જોતા શીખો. સંશોધન એક બીજો એનો મહત્વનો ભાગ છે. અને ત્રીજું જે છે એ છે વિસ્તરણ, જેને આપણે એક્સટેન્શન કહીએ છીએ. હવે એમાં તમે વિસ્તરણની સાથે સાથે તમારા વ્યવસાયિક સ્કિલ એટલે કૌશલ્ય પણ શીખી શકો. આ બંનેને જોડતી જે વાત છે એ છે ઇન્ટર્નશિપ. એટલે ઉચ્ચ શિક્ષણમાં ઇન્ટર્નશિપ દરેક વિષયોમાં એનો ભાગ બનાવી છે.
1: એટલે આપણે એવું કહી શકીએ કે પ્રેક્ટિકલ શિક્ષણ મળે વિદ્યાર્થીને, એની ઉપર ભાર છે. હા હા હા,
0: એટલે આપણે ત્યાં એવું હતું કે ભાઈ આપણું જે મોટાભાગનું શિક્ષણ છે વધારે પરીક્ષાલક્ષી અને પુસ્તકલક્ષી છે,
1: બરોબર,
0: એને જીવનલક્ષી અને વધારે વ્યવસાયલક્ષી બનાવવા માટે ઘણા બધા વ્યવસાયો, જેમ કે મેડિકલમાં કે એન્જિનિયરિંગમાં ઇન્ટર્નશિપ હતી, પણ બાકીના વિષયોમાં નહોતી. દાખલા તરીકે બીકોમ થાય તો એ બેંકમાં ના પણ ગયા હોય અને છતાં એ ફાઇનાન્સનું જોતા હોય, તો એવું નહીં. હવે તમારે ફરજિયાત દરેક વિષયમાં ઇન્ટર્નશિપ કરવાની થશે. એટલે મને એવું લાગે છે કે એને કારણે આપણે જે વિચારીએ છીએ કે એક હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય અને એક ઇન્ટરડિસિપ્લિનરી લર્નિંગ થાય. દાખલા તરીકે તમે બેંક મેનેજર છો તો તમને કોને લોન આપવી જોઈએ અને કોને જરૂર છે એ જાણવા માટે તમારે એની સોશિયોલોજી જાણવી પડે,
1: બરોબર છે,
0: તમારે એમની સાથે વાત કરવા માટે તમને એની ભાષા આવડવી જોઈએ. તો આવા ઘણા બધા મુદ્દાઓ છે કે જેને આપણે વારંવાર આની વાત કરીએ છીએ કે એમ્પ્લોયેબિલિટી નથી, તો એ એમ્પ્લોયેબિલિટી વધારવા માટે
1: પ્રયાસ ચોક્કસ થયો છે.
0: એટલે આંતરવિદ્યા શાખાકીય જે અભિગમ છે એ માત્ર ને માત્ર કંઈ સૈદ્ધાંતિક નથી, એનો વ્યવહારિક ઉપયોગ છે,
1: બરોબર.
0: તો ઇન્ટર્નશિપ થકી ઉચ્ચ શિક્ષણમાં એને તમે પૂરી શકો. બીજું જે મહત્વનું પાસું ઉચ્ચ શિક્ષણમાં જે છે ને એ છે એમઈએમઈ, મલ્ટીપલ એન્ટ્રી અને મલ્ટીપલ એક્ઝિટ, જેને આપણે ચોઇસીસ કહીએ છીએ,
1: બરોબર.
0: એટલે આપણી ભારતીય જ્ઞાન પરંપરામાં કહે છે ને કે ભાઈ મુક્તિ અપાવે તે વિદ્યા, અને એ મુક્તિનો અર્થ અહીંયા પસંદગીના સંદર્ભે છે, કે જેમાં તમે 2 વર્ષનો ડિપ્લોમા, 1 વર્ષનો સર્ટિફિકેટ અને 3 વર્ષ પછી ગ્રેજ્યુએશન કરી શકો અને 4 વર્ષ પછી પણ ગ્રેજ્યુએશન પૂરું કરી શકો. અને આ મલ્ટીપલ એન્ટ્રી અને મલ્ટીપલ એક્ઝિટ તમને તક મળે છે કે ભાઈ તમને એવું લાગે કે મારે મારી વ્યવસાયિક સજ્જતા માટે 1 વર્ષનો સર્ટિફિકેટ કરીને છોડી દેવું છે, તો તમે છોડી દઈ શકો,
1: બરોબર છે.
0: અને એને કારણે શું થશે, માત્ર ડિગ્રી માટે નહીં ભણે, જ્યારે એને એવું થશે કે મારી સજ્જતા છે ને હવે હું આમાંથી એક્ઝિટ કરી શકું છું, તો એને ડિગ્રી પણ મળશે અને એની નોકરી કરવાની તક જતી પણ નહીં રહે,
1: બરોબર છે.
0: એવી જ રીતે એક ક્રેડિટ બકેટ તૈયાર કરવામાં આવે છે કે જેમાંથી તમે તમારી માર્કશીટ તૈયાર કરી શકો. દાખલા તરીકે મને એવું લાગે કે ભાઈ મારો વિષય જે છે મીડિયા અને કમ્યુનિકેશન, એ શીખવાની સાથે સાથે મને એવું લાગે છે કે મારે ગુજરાતી સાહિત્ય પણ શીખવું, અને મને એવું લાગે છે કે મારે ફિઝિક્સ પણ શીખવું છે. તો આ તક આપણી પાસે નહોતી,
1: હવે આપણી પાસે,
0: હવે ઓન પેપર વસ્તુ તમે કરી શકશો. એની માટે યુનિવર્સિટીઓને પણ સૂચના અપાઈ છે, ઘણા બધા જેને સ્ટ્રક્ચરલ ચેન્જીસ કહી શકાય એ પણ એમાં કરવામાં આવ્યા છે. તમે 4 વર્ષનો ડિગ્રી કરીને સીધા PhDમાં પણ અપ્લાય કરી શકો છો, એટલે સંશોધનને પણ આ રીતે પ્રોત્સાહન આપી શકો તમે. કારણ કે પહેલા આપ જાણો છો કે PhDમાં એડમિશન મેળવવાનું જ મુશ્કેલ હતું. તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરો 2 વર્ષ, પછી 55% આવે, પછી તમે આ કરી શકો. એટલે આ પ્રકારની એક ફ્લેક્સિબિલિટી

0: જે વિદ્યાર્થીઓના હિતની ફ્લેક્સિબિલિટી તમે કહી શકો એ ઉચ્ચ શિક્ષણમાં છે.
1: હવે આપણે જ્યારે વ્યવસાયિક શિક્ષણની વાત કરીએ તો વ્યવસાયિક શિક્ષણ અને આપણું જે શિક્ષણનો મુખ્ય પ્રવાહ છે એ બંનેને એનઈપી કઈ રીતે છોડે છે એ પણ થોડી વાત કહેશો?
0: આ બહુ મહત્વનો સવાલ છે, કારણ કે આપણે એવું માનીએ છીએ કે વ્યવસાયિક શિક્ષણ એનાથી જે છે એ બાકીના શિક્ષણથી જુદું છે. હું એવું માનું છું કે તમામ શિક્ષણ, વ્યવસાયિક શિક્ષણનો અર્થ શું છે તો કે ભાઈ તમારો વ્યવસાય અને તમારો અભ્યાસક્રમ વચ્ચે ઓછામાં ઓછું અંતર હોય.
1: બરોબર છે,
0: રાઈટ. દાખલા તરીકે તમે સાયકોલોજી ભણો છો તો તમે સાયકોલોજીમાં બાળકોના મનોવિજ્ઞાન પર પીએચડી કર્યું, પણ તમે ત્રીજા ધોરણમાં વાર્તા કહી શકો છો બાળકોને કે જેમાં બાળકને રસ પડે?
1: બરોબર.
0: તો એ મારા જ્ઞાનનું એપ્લિકેશન છે. હું બાળકોની મનોવિજ્ઞાનની નિષ્ણાત હોઈ શકું, પણ મારી આ જ્ઞાન જે છે એ હું જ્યાં સુધી અપ્લાય નથી કરતી ત્યાં સુધી એ જ્ઞાન જે છે એનો અર્થ નથી રહેતો. એટલે મને એવું લાગે છે કે માત્ર વ્યવસાયિક નહીં, તમામ અભ્યાસક્રમો જે છે એને તમારે વ્યવસાય સાથે અને સમાજ સાથે બંને રીતે જોડવા પડે, તો જ એમાંથી ઓટોમેટિકલી એક એમ્પ્લોયબિલિટી વધે. દાખલા તરીકે આપણે ત્યાં લોકો માને છે ગુજરાતી ભાષા, પણ ગુજરાતીમાં પણ આ ત્રણ બાબતો છે ભાષા શિક્ષણની, કારણ કે ભાષામાં આપણે એવું એક જમાનામાં માનતા હતા જેને અંગ્રેજી આવડે એને જોબ મળે, અત્યારે એવું નથી, જેને સારું ગુજરાતી આવડે એને જોબ મળે.
1: અચ્છા.
0: કારણ કે અંગ્રેજીમાં તો ઘણા બધા આખા દેશમાંથી યુવક યુવતીઓ મળી જાય, ગુજરાતીમાં અત્યારે એવું છે કે તમારું 80% જે પ્રાઇમરી એજ્યુકેશન છે એ ગુજરાતી માધ્યમમાં થાય છે.
1: બરોબર.
0: એટલે હવે જો તમે સારા લેખકો, સારા મીડિયા કન્ટેન્ટ ક્રિએટર ગુજરાતીમાં ઊભા કરો તો ગુજરાતીમાં તો નોકરી છે જ. કારણ કે ભાષા શિક્ષણની ત્રણ બાબતો છે, વ્યાકરણ જે આપણે ભણીએ છીએ કોઈ પણ ભાષા ભણતી, બીજું છે સાહિત્ય, અને ત્રીજું છે પ્રત્યાયન એટલે કમ્યુનિકેશન. હવે આપણે જ્યારે થિયરીટિકલ લેંગ્વેજ ભણીએ છીએ ને ત્યારે આપણે મોટા ભાગે સાહિત્ય અને વ્યાકરણ જ ભણીએ છીએ, ભાષાનું મૂળ કામ તો પ્રત્યાયનનું છે,
1: એ આપણે
0: ભૂલી જઈએ છીએ. તો આપણે કેમ ગુજરાતીમાં બીએ થયેલા અભ્યાસક્રમને તમે વ્યવસાય સાથે ના જોડી શકો? જોડી જ શકો. તો આ તક મને એવું લાગે છે કે બહુ મોટા પ્રમાણમાં એ એમનીપીમાં ઊભી થઈ છે, કારણ કે તમે ઇન્ટર્નશીપ કરો એટલે તમને ખ્યાલ આવે કે મારા વર્ગખંડ અને મારું વ્યવસાય આના વચ્ચે જે તફાવત છે, મારે કેટલું સજ્જ થવું પડશે મારા વ્યવસાયમાં ફિટ થવા માટે, એ એક મોટી જે ગેપ છે એને પૂરવાનો પ્રયત્ન
1: શિક્ષણ પ્રથામાં થયો છે. અચ્છા, બીજું એક મહત્વની વાત, ડિજિટલ શિક્ષણની આપણે જ્યારે વાત કરીએ તો એ કઈ રીતે આમાં એને આવરી લેવામાં આવ્યું છે અને કઈ રીતે આપણા વિદ્યાર્થીઓને ઉપયોગી થશે?
0: હા, એટલે આમાં એવું છે કે જે પરંપરાગત શિક્ષણ અને નવું આધુનિક શિક્ષણ આ બંનેનો સમન્વય આ બંનેમાં કરવામાં આવ્યો છે. એટલે ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ તમે જ્ઞાન, ભારતીય જ્ઞાન પરંપરાની વાત કરો છો, પણ જે સ્ટ્રક્ચર છે તમારું સેમિસ્ટર સિસ્ટમનું ને ક્રેડિટનું એ તો વિદેશનું છે. તો આ આખી નીતિ છે ને સમન્વયની નીતિ છે. માત્ર આપણે આપણું જે છે એને ભૂલી જઈએ એ પણ બરાબર નથી, પણ તમારે વિશ્વ સાથે કદમ મિલાવવા માટે એ પદ્ધતિને અમલમાં મૂકવી પડે. એટલે ઘણા બધા કોર્સમાં 45% સુધી તમે ઓનલાઈન માટેની છૂટ ગવર્મેન્ટ તમને આપશે, જેથી કરીને વિદ્યાર્થીઓ જે છે એ વ્યવસાયની સાથે પણ ભણી શકે. અને આપણે વિશ્વના જ્ઞાનમાં જ્યારે તમે ઓનલાઈન અવેલેબલ છો ત્યારે આપણી એક હાજરી નોંધાવી શકીએ.
1: બરોબર છે.
0: એટલે ટેકનોલોજી ઉપર આમાં વિશેષ ભાર આપવામાં આવ્યો છે, અને ટેકનોલોજીનો ઉત્તમ ઉપયોગ શિક્ષણમાં કઈ રીતે કરી શકાય, અત્યારે એઆઈ એક આપણે એને પડકાર તરીકે જોઈએ છે પણ એક તક પણ છે. અને ઉચ્ચ શિક્ષણમાં બહુ બધા બદલાવ એઆઈ પછી તમારે લાવવા પડશે, તો એની માટેનું સંશોધનની જોગવાઈ નો પ્રસ્તાવ પણ આમાં ચોક્કસ આપવામાં આવ્યો છે.
1: જી, એટલે આપણે કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ એટલે એનઈપી 2020ની વાત કરીએ તો ઘણા બધા આપણને સારા સંકેત આપણને મળે છે ભવિષ્ય માટે, એવું આપણે કહી શકીએ. એક શિક્ષણવિદ તરીકે સોનલ, તમારે એનઈપી 2020ને એક વાક્યમાં કહેવી હોય તો તમે કઈ રીતે એને કહેશો?
0: આપણે ઇન્ક્લુઝિવનેસ, અત્યારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પર વિશ્વ કામ કરે છે, જેમાંથી આપણે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ જેને આપણે સમાવેશી વિકાસ કહીએ છીએ, તો હું એવું માનું છું કે સમાવેશી વિકાસ કરી શકીએ એવી ઘણી બધી તકો આમાં છે.
1: બરાબર.
0: અને હું એને જ મુખ્ય વાત માનું છું, કારણ કે આપણે સર્વાંગી વિકાસ છે એ શિક્ષણનો હેતુ હોવો જોઈએ, માત્ર વ્યવસાયિક નોકરી મળી જાય એવો નહીં હોવો જોઈએ. એટલે સર્વાંગી વિકાસ જે છે અને સમાવેશી વિકાસ આ બંને મુદ્દાઓ સૌથી વધારે એનઈપી દ્વારા તમે એનું સંવર્ધન કરી શકો એવો અવકાશ છે.

0: હું એવું માનું છું કે તમે આ એક પ્લેટફોર્મ છે એને
1: બરોબર
0: ઉત્તમ રીતે તમારા વિકાસમાં તમારા પોતાના અંદર ઇન્વેસ્ટ કરવા માટે આનો ઉપયોગ કરો તો હું એવું માનું છું કે ચોક્કસ આપણે સારા નાગરિકો પણ આપી શકીશું અને એકદમ સક્ષમ પ્રોફેશનલ પણ દેશને અને દુનિયાને આપી શકીશું.
1: તો આપણું જે સ્વપ્ન છે 2047 સુધીમાં વિકસિત ભારતનું જે સ્વપ્ન છે એમાં આપણે આ શિક્ષણ પદ્ધતિ એક બહુ મહત્ત્વનો ભાગ ભજવશે એ આશા સાથે. અને ડૉક્ટર સોનલ, આપે બહુ સરળ ભાષામાં નવી શિક્ષણ નીતિ વિશે કેટલીક ઉપયોગી માહિતી આપી બદલ આપનો આભાર. આપને ખૂબ શુભેચ્છા.
0: થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આકાશવાણીનો.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 અંગે ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વડા પ્રોફેસર સોનલ પંડ્યા અને શ્રી ત્રિલોક સંઘાણીની વિશેષ ચર્ચા. કાર્યક્રમના પ્રસ્તુતકર્તા દીપશિખા દુર્ગાપાલ.
3: પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. સાંભળશો સુરીલા સફર કાર્યક્રમનો શેષ ભાગ. કાર્યક્રમમાં આગળ સાંભળીએ જોની મેરા નામ ફિલ્મનું આ ગીત કિશોર કુમારના સ્વરમાં, બોલ ઇન્દિવરના નુન કલ્યાણજી આનંદજીની.

સાંભળશો સાજન બિના સુહાગન ફિલ્મનું આ ગીત, અનુરાધા અને યેસુદાસના સ્વરમાં. ગીતકાર ઇન્દિવર, સંગીતકાર ઉષા ખન્ના.

આજના સુરીલા સફર કાર્યક્રમમાં આપે સાંભળ્યું ગીતકાર ઇન્દિવરની કલમે લખાયેલ કેટલાક ગીતો. કાર્યક્રમના અંતમાં સાંભળીએ યાદગાર ફિલ્મનું આ ગીત રૂના લૈલાના સ્વરમાં. બોલ ઇન્દિવરના, ધૂન બપ્પી લહિરીની.

0: साथियों, दुश्मनों को देखकर वे ऐसी हुंकार भरते हैं, ऐसी गोलियों की बौछार करते हैं कि उनके छक्के छूटने लग जाते हैं। मरेंगे या मार कर आएंगे, कदम ना कभी पीछे हटाएंगे, ऐसी ज्वाला सीने में धधकती रहती है। यही जज्बा एक शौर्य गाथा की कहानी बन जाता है। आज हम भारत सरकार द्वारा दिए जाने वाले देश के दूसरे सर्वोच्च सम्मान पुरस्कार महावीर चक्र की कड़ी में ब्रिगेडियर रजिंदर सिंह जामवाल की शौर्य गाथा से आपको रूबरू करवाने जा रहे हैं।
1: आकाशवाणी अहमदाबाद वडोदरा પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। રાજ્યમાં રક્તપિત્ત નિર્મૂલન માટે આવતીકાલથી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ હાથ ધરાશે। રાજ્યના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારી 11 અને 12 જૂને સરહદી ગામોની મુલાકાત લેશે। સુરતમાં ભૂગર્ભ ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા 4 કર્મચારીઓના મોત। રાજ્યભરમાં આજે જીપીએસસીની વર્ગ 1 અને વર્ગ 2ની પ્રાથમિક પરીક્ષા યોજાઈ ગઈ। વિશ્વ યોગાસન રમતગમત ચેમ્પિયનશીપમાં ભારતે કુલ 30 ચંદ્રકો સાથે પ્રભુત્વ જાળવી રાખ્યું। સમાચાર વિગતવાર। રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત નિર્મૂલન માટે આવતીકાલથી 30 જૂન સુધી રાજ્યવ્યાપી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ હાથ ધરાશે। સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે 12 પ્રાયોરિટી જિલ્લાઓના 98 તાલુકા વોર્ડમાં 15,941 ટીમો દ્વારા અંદાજે 2 કરોડથી વધુ નાગરિકોની તપાસ કરાશે, જ્યારે અન્ય 22 જિલ્લાઓના 175 તાલુકા વોર્ડમાં 8 થી 18 જૂન સુધી સ્ક્રીનિંગ કરાશે। નાગરિકોને આ રોગના લક્ષણો વિશે માહિતગાર કરી જનજાગૃતિ ફેલાવાશે। ઝુંબેશ દરમિયાન નિયત કરેલા વિસ્તારોમાં તપાસ માટે જાહેર રજાઓ અને મમતા દિવસ સિવાય આશા બહેનો અને પુરુષ સ્વયંસેવકોની વિશેષ ટીમો જોડાશે। સર્વે દરમિયાન જો કોઈપણ વ્યક્તિમાં રક્તપિત્તના શંકાસ્પદ લક્ષણો જણાશે તો આરોગ્ય ટીમો દ્વારા તેમને ત્વરિત નિદાન અને સારવાર અર્થે નજીકના આરોગ્ય કેન્દ્ર મોકલી આપવામાં આવશે। રાજ્યના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારી 11 અને 12 જૂને પાકિસ્તાન સરહદને સ્પર્શતા 16 ગામોની મુલાકાત લેશે। સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મુલાકાત દરમિયાન અધિકારીઓ દુર્ગમ વિસ્તારોના પોલીસ જવાનો અને ગ્રામજનો સાથે સંવાદ કરશે। રાત્રિસભા, બોર્ડર પેટ્રોલિંગનું નિરીક્ષણ જેવા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા અને સમીક્ષા કરશે। આ અંગે સાંભળીએ એક અહેવાલ।
2: આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત એડીજીપી વાબંગ જમીર વાવથરા જિલ્લાના આસરગામ અને રાછણા ગામની મુલાકાત કરશે। આ ઉપરાંત એડીજીપી અજયકુમાર ચૌધરી કચ્છ પૂર્વ જિલ્લાના સિરાનીવાડ અને જટાવાડા ગામ, આઈજી બીપીન આહિરે પાટણ જિલ્લાના ધોકવાડા અને ચારણકા, ડીઆઈજી એએમ મુનિયા વાવથરા જિલ્લાના રાડોસણ અને ગોલબ ગામની મુલાકાત લેશે। આ ઉપરાંત કચ્છ પશ્ચિમ જિલ્લામાં ડીઆઈજી કેએન ડામોર જૂના અને ડેઢિયા ગામ, ડીઆઈજી ડોક્ટર લીના પાટીલ ઉધમો અને પટાગર, એસીપી આરટી સુસરા પુરાંજપુર અને ગુનાઉ તથા ડીઆઈજી સુધા પાંડે દિનારા અને ભીતારા મોટા ગામોની મુલાકાત કરી રાત્રિ રોકાણ કરશે। આ મુલાકાતનો હેતુ રાજ્યની આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષાને વધુ અભેદ બનાવવા તેમજ સીમાવર્તી વિસ્તારોના નાગરિકોની સુખાકારી સુનિશ્ચિત કરવાનો છે। મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ।
1: રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલા 4 ઉમેદવારો આવતીકાલે ઉમેદવારી નોંધાવશે। તે અગાઉ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક મળી હતી। બેઠકનો હેતુ રાજ્યસભાના ઉમેદવારો સાથે ધારાસભ્યોનો પરિચય કેળવવાનો હતો। ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી માટે રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસી પરમાર અને જીતેન્દ્ર કણઝારીયાના નામની જાહેરાત કરવામાં આવી છે। સુરતમાં ભૂગર્ભ ટાંકીમાં ઉતરેલા 4 સફાઈ કર્મચારીઓના મોત થયા। પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું કે ટાંકીની અંદર ઝેરી ગેસના કારણે શ્રમિકોનો શ્વાસ રૂંધાયો હતો અને ગૂંગળામણના લીધે તેઓએ જીવ ગુમાવ્યા હોવાની આશંકા છે। માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ચારેયને બહાર કાઢ્યા હતા। આ અંગે ડીસીપી આલોક કુમારે વધુ માહિતી આપી।

0: तीन लेबर है और एक कंपनी का सुपरवाइजर है। वो यहाँ पे सफाई करने के लिए यहाँ पे गए, उसमें सबसे पहले एक लेबर उसके अंदर टैंक के अंदर गिर गया, जो बेभान हो गया। तो बाकी उनको देखने के लिए गए, जो निकालने वाले थे वो भी उसमें बेभान हो गए। फिर सुपरवाइजर ने फायर को कॉल किया, जब तक फायर की टीम पहुंची तो तब तक सुपरवाइजर भी उस टैंक में जाके गिर चुका था। टोटल चार लोगों की मरने की बात इसमें सामने आई है। प्रिलिमिनरी ये पता चला है कि जो सीसीटीवी फुटेज देखा है उसमें कोई भी सेफ्टी इक्विपमेंट नहीं पहना गया था।
1: રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે યોજાયેલી બે દિવસીય કાર્યશિબિરનો આજે સમાપન સમારોહ યોજાઈ ગયો. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્યમંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં યોજાયેલા સમાપન સમારોહમાં શ્રી મોઢવાડિયાએ જણાવ્યું કે ગુજરાતને પ્રદૂષણ મુક્ત બનાવવામાં જીપીસીબીની ભૂમિકા સૌથી નિર્ણાયક છે. જીપીસીબી બોર્ડના અગ્રસચિવ વિનોદ રાવે જણાવ્યું કે પર્યાવરણના નિયમોનું પાલન કોર્ટના આદેશથી થાય તેના કરતાં આપણે સ્વેચ્છાએ કરીએ તે વધુ જરૂરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABD ને ફોલો કરશો. રાજ્યના છૂટા છવાયા વિસ્તારોમાં આજે હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બીજી તરફ રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
2: मैक्सिमम टेम्परेचर्स की बात करें तो 24 घंटे में हमारा जो हाईएस्ट आया है गुजरात में वो 41.5 अहमदाबाद में आया है और अगले 7 दिनों के लिए कोई विशेष बदलाव होने की उम्मीद नहीं है मैक्सिमम टेम्परेचर्स में. मछुआरों के लिए कोई विशेष वार्निंग नहीं है, लेकिन टिप प्रेशर ग्रेडियंट की वजह से हवाएं तेज चल रही हैं जिनकी स्पीड करीब 15 से 20 गस्टिंग 25 नॉट हो सकती है दोनों ही नॉर्थ गुजरात कोस्ट और साउथ गुजरात कोस्ट में.
1: રાજ્યભરમાં આજે ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીની વર્ગ 1 અને વર્ગ 2ની પ્રાથમિક પરીક્ષા યોજાઈ ગઈ. 19 જિલ્લાઓમાં 323 કેન્દ્રો પર 60,000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી. જૂનાગઢ જિલ્લામાં યોજાયેલી પરીક્ષા દરમિયાન 18 કેન્દ્રમાં 4,249 ઉમેદવારો હાજર રહ્યા. આ પરીક્ષા અંતર્ગત ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, મુલકી સેવા વર્ગ 1 અને 2, નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2, મદદનીશ વન સંરક્ષણ પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 તેમજ હિસાબી અધિકારી વર્ગ 1 અને 2ની કુલ 268 જગ્યાઓ ભરવામાં આવશે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણનો દરિયાકાંઠો હવે મિની ગોવા તરીકે ઉભરી રહ્યો છે, ત્યારે આજે કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ દરિયાકિનારા, પર્યટન, માળખાગત સુવિધાઓ અને તાજેતરના વિકાસની પ્રશંસા કરી.
3: परसों जो मोदी जी यहाँ पर आए थे हमारे देश के वड़ाप्रधान और उन्होंने जो यहाँ का एयरपोर्ट का उद्घाटन किया, बस डेपो का उद्घाटन किया, तो वो देख के लग रहा है कि यहाँ का टूरिज्म अभी पहले से बहुत ज्यादा बढ़ गया है और यहाँ पे जो पीछे से तो यहाँ का भी मतलब विकास अच्छा है. जो रात का नाइट शो वगैरह जो है यहाँ पे वो बहुत अच्छा है और हमने भी यहाँ पे खूब एंजॉय किया है. जो मोदी सर ने जो बोला है कि यहाँ पे विद फैमिली आइए, बजट में रहेगा, जो एयरपोर्ट का उद्घाटन किया वो सब जो उन्होंने बोला वो यहाँ पे आके मैंने देखा वो सब कुछ मतलब है सही है.
1: અમદાવાદમાં રમાઈ રહેલી પહેલી વિશ્વ યોગાસન રમતગમત ચેમ્પિયનશીપના ત્રીજા દિવસના અંતે ભારતે મેડલ ટેલીમાં કુલ 30 ચંદ્રકો સાથે પ્રભુત્વ જાળવી રાખ્યું છે, જેમાં 24 સુવર્ણ, 5 રજત અને 1 કાંસ્ય ચંદ્રક સામેલ છે, જ્યારે સિંગાપુર 6 ચંદ્રક સાથે બીજા ક્રમે છે. યોગમાં અસાધારણ કૌશલ્ય, શિસ્ત અને શ્રેષ્ઠતાનું પ્રદર્શન કરીને ભારતીય રમતવીરોએ વિવિધ શ્રેણીઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું અને રમતમાં વૈશ્વિક નેતા તરીકે દેશનો દરજ્જો મજબૂત બનાવ્યો. 75 દેશોના 500થી વધુ યોગવીરો આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. 4 જૂનથી શરૂ થયેલી આંતરરાષ્ટ્રીય યોગાસન સ્પર્ધાનો આવતીકાલે અંતિમ દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળતાના 12 વર્ષ પૂરા થયા છે, ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રીના નેતૃત્વમાં વર્ષ 2009માં ગાંધીનગર ખાતે સ્થપાયેલી નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી NFSU સંસ્થાએ માત્ર 14 વર્ષના ટૂંકાગાળામાં ઓક્ટોબર 2020માં ઇન્સ્ટિટ્યૂશન ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ એટલે કે INIનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. પોરબંદર જિલ્લાના 2 ખેલાડીઓને ઇઝરાયેલની નેશનલ ક્રિકેટ ટીમમાં સ્થાન મળ્યું છે. મૂળ બખરડાના અજય ખૂંટી અને પોરબંદરના રાહુલ ઓડેદરાએ આંતરરાષ્ટ્રીય સ્તરે આ સિદ્ધિ મેળવી છે. વિશ્વ પર્યાવરણ દિવસથી વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટ સુધી 34 દિવસમાં 1 કરોડ આદિવાસી વ્યક્તિદીઠ 1 વૃક્ષ ઉછેરવાની વલસાડ

જિલ્લાના ધરમપુરના પીપરોડ હિલ સ્ટેશનથી શરૂઆત કરાઈ છે. 100 બંગાળી બાવળના રોપાણું પ્રતિકાત્મક વૃક્ષારોપણ સાથે આ મહાઅભિયાન શરૂ કરાયું છે. અમદાવાદના સેલા ખાતે યોજાયેલી પહેલી અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026માં ખાનક શાહ અને નક્ષ પટેલે બે બે ખિતાબો જીત્યા છે. ખાનકે 17 વર્ષથી નીચેના વયજૂથમાં છોકરીઓમાં જુનિયર સિંગલ્સ અને 15 વર્ષથી નીચેના વયજૂથમાં સબ જુનિયર સિંગલ્સનો તાજ જીત્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં રક્તપિત્ત નિર્મૂલન માટે આવતીકાલથી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ હાથ ધરાશે. રાજ્યના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારી 11 અને 12 જૂને સરહદી ગામોની મુલાકાત લેશે. સુરતમાં ભૂગર્ભ ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા 4 કર્મચારીના મોત. રાજ્યભરમાં આજે જીપીએસસીની વર્ગ 1 અને 2ની પ્રાથમિક પરીક્ષા યોજાઈ. વિશ્વ યોગાસન રમતગમત ચેમ્પિયનશીપમાં ભારતે કુલ 30 ચંદ્રકો સાથે પ્રભુત્વ જાળવી રાખ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: વિવિધ ભારતી, અમદાવાદ.

0: અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી અમદાવાદ. બરાબર 7:50 સાંભળશો ગુજરાતીમાં સમાચાર.
2: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ વાંચે છે મુખ્ય સમાચાર. ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગની બેઠકમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અને દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા પર ચર્ચા થઈ. કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું, છેલ્લા 12 વર્ષમાં ભારત નવીનતા અને આત્મવિશ્વાસથી પ્રેરિત મહત્વાકાંક્ષી રાષ્ટ્રમાં પરિવર્તિત થયું. મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથકેથી 5 કરોડની કિંમતનું 3 કિલોગ્રામ સોનું જપ્ત. આગામી 2-3 દિવસ દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. અને ઉલાનબાતર ઓપન કુસ્તી સ્પર્ધામાં ભારતીય કુસ્તીબાજોએ આજે 2 સુવર્ણ અને 2 રજત ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. 8મી ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગની બેઠક આજે નવી દિલ્હીમાં યોજાઈ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને ઇન્ડોનેશિયાના તેમના સમકક્ષ સુગિયોનોએ આ બેઠકની સહ અધ્યક્ષતા કરી. સાંભળીએ એક અહેવાલ.
3: બેઠક દરમિયાન બંને નેતાઓએ રાજકીય બાબતો, સંરક્ષણ, દરિયાઈ સહયોગ, વેપાર અને રોકાણ, ફાર્માસ્યુટિકલ્સ અને આરોગ્ય સંભાળ, ઉર્જા અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવા ચર્ચા કરી. બંને નેતાઓએ પ્રાદેશિક અને બહુપક્ષીય મંચો પર ગાંઠ, સહયોગ અને સંકલન માટેની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી. અગાઉ સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં તાજેતરના વર્ષોમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. શિવાંગી ત્રિવેદી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
2: કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે છેલ્લા 12 વર્ષમાં ભારતને નવીનતા અને આત્મવિશ્વાસથી પ્રેરિત મહત્વાકાંક્ષી રાષ્ટ્રમાં પરિવર્તિત કર્યું છે. મીડિયા સાથે વાત કરતા ડોક્ટર સિંહે કહ્યું કે વહીવટી સુધારા અને નાગરિક કેન્દ્રિત નીતિઓને દેશના લોકોની ભવિષ્યની સંભાવનાઓને જોવાની રીત મૂળભૂત રીતે બદલી નાખી છે. તેમણે કહ્યું કે ભારતનું અવકાશ અર્થતંત્ર આગામી 7-8 વર્ષમાં લગભગ 45 અબજ ડોલર સુધી વધવાની અપેક્ષા છે. તેમણે કહ્યું, સરકારનું લાંબા ગાળાનું લક્ષ્ય માત્ર આર્થિક વિકાસ જ નથી, પરંતુ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના દ્રષ્ટિકોણમાં ફાળો આપતા સશક્ત અને મહત્વાકાંક્ષી સમાજનું નિર્માણ કરવાનું છે. સરકારે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના ભાવમાં તીવ્ર વધારો થયો હોવા છતાં દેશવાસીઓને વૈશ્વિક સ્તરે સૌથી ઓછા ભાવે રાંધણ ગેસ મળી રહ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતીય સિલિન્ડર કોઈપણ પડોશી દેશ કરતાં સસ્તા છે, જે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા વિકસિત અર્થતંત્રો કરતાં પણ નોંધપાત્ર રીતે ઓછા છે. એક અહેવાલ.
4: पश्चिम एशिया में हाल के संकट के दौरान ऊर्जा सुरक्षा सुनिश्चित करने के लिए उठाए गए कदमों का उल्लेख करते हुए सरकार ने कहा है कि भारत उन चुनिंदा देशों में शामिल रहा जिसने समुद्री यातायात में गंभीर बाधाओं के बावजूद होर्मुज जलडमरू मध्य के रास्ते ऊर्जा आपूर्ति को निर्बाध बनाए रखा. सरकार के अनुसार देश में पेट्रोलियम उत्पादों की कोई कमी नहीं हुई और एलपीजी की वितरण व्यवस्था भी सामान्य रूप से चलती रही. प्रिया मंडल की रिपोर्ट के साथ समाचार कक्ष से वैष्णवी.
2: ઉલ્લેખનીય છે કે ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં ફરીથી 29 રૂપિયાનો વધારો કરાયો છે. 913 રૂપિયામાં મળતા સિલિન્ડરનો ભાવ હવે વધીને 942 થયો છે. ધોરણ 12ની પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ ઉત્તર વહીઓના પુનઃમૂલ્યાંકન અને ચકાસણી માટે ઓનલાઈન અરજી કરવાનો આજે અંતિમ દિવસ છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે પોર્ટલ આજે મધરાત્રિ સુધી ખુલ્લું રહેશે. બોર્ડે વિદ્યાર્થીઓને વહેલી તકે અરજી કરવા જણાવ્યું છે. મહારાષ્ટ્રમાં મહેસૂલ ગુપ્તચર વિભાગે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પરથી સોનાની દાણચોરી કરતી ટુકડીનો પર્દાફાશ કર્યો છે. વિમાન મથકેથી લગભગ 5 કરોડ રૂપિયાની કિંમતનું 3.2 કિલોગ્રામ સોનું જપ્ત કરાયું. દરમિયાન બાંગ્લાદેશ અને શ્રીલંકાના 3 મુસાફરો અને એરપોર્ટના 3 કર્મચારી સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગ્રાહક બાબતો વિભાગના ઈ જાગૃતિ ડિજિટલ મંચને રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પુરસ્કાર 2026 હેઠળ રજત પુરસ્કાર મળ્યો છે. આ પુરસ્કાર સરકારી પ્રક્રિયાઓમાં સુધારો કરવા અને ટેકનોલોજી દ્વારા ડિજિટલ પરિવર્તનને માન્યતા આપે છે. આ વર્ષે 1 જાન્યુઆરીએ શરૂ કરાયેલા આ એઆઈ આધારિત મંચ પરથી 2,07,000થી વધુ ફરિયાદોનો ઉકેલ લવાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેજર અભિલાષા બરાકને સંયુક્ત રાષ્ટ્ર

सैन्य लैंगिक अधिवक्ता पुरस्कार एनायत थवा बदल अभिनंदन पाठव्या। सोशल मीडिया पोस्ट में प्रधानमंत्रीए कहूं कि आ सन्मान मेजर बराकनी अनुकरणीय सेवा अने संयुक्त राष्ट्र शांति रक्षा प्रयासों में भारतना लांबा समय योगदानी मान्यता आपे छे। प्रधानमंत्री नरेन्द्र मोदीए पीढ़ अभिनेता सलीम कुमारना निधन पर शोक व्यक्त कर्यो। सोशल मीडिया पोस्ट में प्रधानमंत्रीए कहूं कि सलीम कुमारे तेमनी प्रतिष्ठित कारकिर्दी दरमियान विविध भूमिकाओं में तेमनी बहुमुखी प्रतिभा अने यादगार अभिनय थी एक अलग छाप छोड़ी छे। राष्ट्रीय पुरस्कार विजेता मलयालम अभिनेता सलीम कुमारनु गईकाले रात्रे कोची में 57 वर्षनी वये निधन थयुं हतुं। आ समाचार आप आकाशवाणी परथी सांभळी रह्या छो। आ समाचारनुं जीवंत प्रसारण आप अमारी यूट्यूब चेनल IR न्यूज गुजरात पर पण सांभळी शकशो। वधु समाचार माटे अमारी वेबसाइट newsonir.gov.in/u अने मारा एक्स हेन्डल IR_ABAD ने फॉलो करशो। हवामान विभागे आगामी 2-3 दिवस सुधी देशना विविध विस्तारों में वरसादनी ज्यारे उत्तर अने मध्य भारतना केटलाक भागों में गर्मीनी स्थिति यथावत रहेवानी आगाही करी छे। मध्य अरबी समुद्र, महाराष्ट्र, कर्नाटक, आंध्रप्रदेश, तेलंगाणाना केटलाक विस्तारों, बंगाळनी खाड़ी अने उत्तर पूर्वीय राज्यों में आगामी 2-3 दिवस दरमियान चोमासाना आगळ वधवा माटे अनुकूल परिस्थिति सर्जाई छे। दरियाकांठाना कर्नाटक, केरळ, माहे, उपहिमालयन, पश्चिम बंगाळ अने सिक्किममां आवतीकाले भारेथी अतिभारे वरसादनी आगाही छे। आ दरमियान आगामी 4 दिवस सुधी दिल्ली, पंजाब, हरियाणा, चंडीगढ़, पश्चिम राजस्थान अने दरियाकांठाना आंध्रप्रदेश में गर्मीनुं मोजुं फरी वळवानी आगाही पण करवामां आवी छे। राष्ट्रपति द्रौपदी मुर्मू, उपराष्ट्रपति CP राधाकृष्णन अने प्रधानमंत्री नरेन्द्र मोदीए भारतीय महिला फूटबॉल टीम ने SAFF चैम्पियनशीप 2026 जीतवा बदल अभिनंदन पाठव्या छे। एक सोशल मीडिया पोस्ट में राष्ट्रपतिए कहूं महिला फूटबॉलरोए समग्र टूर्नामेंट दरमियान असाधारण कौशल्य, निश्चय अने टीमवर्कनु प्रदर्शन कर्यू। तेमणे विश्वास व्यक्त कर्यो कि टीमनी नोंधपात्र सिद्धि देशभरनी युवा छोकरीओने आत्मविश्वास अने हिम्मत साथे तेमना सपनाओने आगळ वधारवा माटे प्रेरणा आपशे। उपराष्ट्रपतिए तेमना संदेशमां कह्युं आ नोंधपात्र सिद्धि भारतमां महिला फूटबॉलनी वधती जती शक्तिने प्रतिबिंबित करे छे। प्रधानमंत्रीए कह्युं कि आ जीत आगामी समयमां वधु युवानोने फूटबॉल रमवा माटे प्रोत्साहित करशे। કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પણ ભારતીય મહિલા ટીમને SAFF ચેમ્પિયનશીપ ટ્રોફી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગોવાના મડગાવ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને 3-1 હરાવીને 6 વખત આ સ્પર્ધા જીતી હતી। ભારતીય કુસ્તીબાજોએ આજે મંગોલિયામાં ઉલાન બાતર ઓપન કુસ્તી સ્પર્ધામાં પુરૂષોની ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં 2 સુવર્ણ અને 2 રજત કાંસ્ય ચંદ્રક જીત્યા છે। દીપકે 61 કિલોગ્રામ વજન જૂથની ફાઇનલમાં કઝાકિસ્તાનના એસિલ આઇટાકીનને 6-0 હરાવી, જ્યારે દિનેશે 125 કિલોગ્રામ વજન જૂથની ફાઇનલમાં કઝાકિસ્તાનના યેદિગે કાસિમબેકને હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો। બીજી તરફ મોહિત કુમાર અને વિકીએ અલગ અલગ શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક જીત્યા છે। ન્યૂ ચંદીગઢમાં રમાઈ રહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં બીજા દિવસની રમતના અંતે અફઘાનિસ્તાને ભારત સામે 5 વિકેટે 113 રન બનાવ્યા। આ સાથે અફઘાનિસ્તાન 451 રનથી પાછળ છે। રમતના અંતે રહમત શાહ 43 રન બનાવીને અણનમ રહ્યો। ભારત તરફથી માનવ સુથારે 3, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ લીધી। દિવસની શરૂઆતમાં ભારતે 8 વિકેટે 564 રનના વિશાળ સ્કોર પર પોતાનો પહેલો દાવ જાહેર કર્યો હતો। દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપ્રમુખ લી જે મ્યુંગે દેશના આગામી પ્રધાનમંત્રી તરીકે લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી હાન સિયોંગ સુકને નામાંકિત કર્યા છે। રાષ્ટ્રીય સભા દ્વારા મંજૂરી બાદ હાન લી દેશના બીજા મહિલા પ્રધાનમંત્રી બનશે। અમેરિકાના ઓહિયોમાં સામુદાયિક ઉત્સવ દરમિયાન થયેલા ગોળીબારમાં 12 લોકો ઇજાગ્રસ્ત થયા, જેમાં 2ની હાલત ગંભીર છે। સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર ગોળીબાર ઓલ્ડ વેસ્ટ એન્ડ ફેસ્ટિવલ નજીક થયો। પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ ગોળીબારની ઘટનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। પોલીસે શંકાસ્પદોની શોધ શરૂ કરી છે। અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગની બેઠકમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અને દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા પર ચર્ચા થઈ। કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું, છેલ્લા 12 વર્ષમાં ભારત નવીનતા અને આત્મવિશ્વાસથી પ્રેરિત મહત્વાકાંક્ષી રાષ્ટ્રમાં પરિવર્તિત થયું। મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથકેથી 5 કરોડની કિંમતનું 3 કિલોગ્રામ સોનું જપ્ત। આગામી 2-3 દિવસ દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી। અને ઉલાનબાતર ઓપન કુસ્તી સ્પર્ધામાં ભારતીય કુસ્તીબાજોએ આજે 2 સુવર્ણ અને 2 કાંસ્ય ચંદ્રક જીત્યા। આકાશવાણી પર

સવારે 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારા, 6:35 શ્રી રામચરિતમાનસ ગાન, 6:45 સંગીત સરિતા, 7:00 ભૂલે બિસરે ગીત.

12:05 યાદો કી મહેફિલ, 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર, વક્તા અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી, 1:00 સુરીલા સફર, 2:00 ત્રિવેણી, 2:35 ગુજરાતી ગીત, 3:00 સખી સહેલી, 4:00 પિટારા. સાંજે 5:00 સરગમ, 5:30 સુરીલી સાંજ, 6:00 સુરીલા સફર, 7:00 જયમાલા.

આઠ વાગે હવા મહેલ, આઠ વાગીને 15 મિનિટે ઝરોખા અને ત્યારબાદ ચિત્રલોક, 9 વાગે આપ કે લીએ, 9:30 ફિલ્મ સંગીત, 10 વાગે છાયા ગીત, 10:30 ઢલતી જાય રાત.

96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. ઝરોખામાં હમણાં આપે સાંભળ્યું આજે અને આવતીકાલે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની માહિતી. થોડી ક્ષણોમાં સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક.

0: જનગણના ના પ્રથમ ચરણ માં ઘર યાદી અને મકાનો ની ગણતરી એટલે કે તમારા મકાન ની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારી થી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: પ્રસ્તુત છે કાર્યક્રમ ચિત્રલોક. કાર્યક્રમનો આરંભ કરીએ વિરુદ્ધ ફિલ્મના ગીતથી શંકર મહાદેવનના સ્વરમાં. સંગીતકાર અજય અતુલ.

કાર્યક્રમમાં આગળ સાંભળીએ અગ્નિપથ ફિલ્મનું આ ગીત રૂપકુમાર રાઠોડના સ્વરમાં. ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય, સંગીતકાર અજય અતુલ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: સાંભળશો ઝીરો ફિલ્મનું ગીત અભય જોધપુરકરના સ્વરમાં. ગીતકાર ઇરશાદ કામેલ, સંગીતકાર અજય અતુલ.

કાર્યક્રમમાં આગળ સાંભળશો પાનીપત ફિલ્મનું ગીત કુણાલ ગાંજાવાલા અને દીપાંશી નાગરના સ્વરમાં. ગીતકાર જાવેદ અખ્તર, સંગીતકાર અજય અતુલ.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ બ્રધર્સ ફિલ્મનું આ ગીત, સોનુ નિગમ અને નીતિ મોહનના સ્વરમાં. ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય, સંગીતકાર અજય અતુલ.

આ સાથે ચિત્રલોક કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 8:45 આપ સાંભળી શકશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત. નમસ્કાર મિત્રો, આજે 7 જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ એટલે કે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે છે. ખોરાક તે આપણા સ્વાસ્થ્ય, શક્તિ અને જીવનનો આધાર છે. એવામાં આપણે જે ખોરાક ખાઈએ છીએ તે સુરક્ષિત છે કે નહીં તે જાણવું પણ ખૂબ મહત્વનું છે. તો ખાદ્ય સુરક્ષાની વાત કરીએ તે પહેલાં આવો આજનો કાર્યક્રમ આરંભ કરીએ જ્વારભાટા ફિલ્મના આ ગીતથી, લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં. ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ, સંગીત

વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા મુજબ મિત્રો, દર વર્ષે વિશ્વભરમાં કરોડો લોકો અસુરક્ષિત અથવા દૂષિત ખોરાકને કારણે બીમાર પડે છે. ખોરાકમાં રહેલા બેક્ટેરિયા, વાયરસ, રસાયણ અથવા અન્ય બહુ બધી એવી અશુદ્ધિઓ હોય છે જે આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. આ જોખમ કયા છે અને તેનાથી દૂર કઈ રીતે રહેવું તેની વાત કરીએ. પહેલાં આવો સંભળાવીએ તમને 102 નોટ આઉટ ફિલ્મનું આ ગીત સોનુ નિગમના સ્વરમાં. ગીતકાર સૌમ્ય જોશી, સંગીતકાર સલીમ સુલેમાન.

મિત્રો, ઘણીવાર આપણે ખોરાકના સ્વાદ ઉપર વધારે ધ્યાન આપતા હોઈએ છીએ તેની ગુણવત્તા કરતાં. ખોરાકની ગુણવત્તા ખૂબ અગત્યની છે અને તે ગુણવત્તા માટે તે ખોરાકનું સ્વચ્છ અને સુરક્ષિત હોવું જરૂરી છે. મિત્રો, શું તમે જાણો છો, ખાદ્ય સુરક્ષાની શરૂઆત આપણા ઘરમાંથી જ થાય છે. કેવી રીતે, એ હું તમને જણાવું એ પહેલાં આવો સાંભળીએ શ્રી 420 ફિલ્મનું આ ગીત, લતા મંગેશકર, મુકેશ અને સાથીઓના સ્વરમાં. ગીતકાર હસરત જયપુરી, સંગીતકાર શંકર જયકિશન.

આપણે વાત કરી રહ્યા હતા કે ખાદ્ય સુરક્ષાની શરૂઆત આપણા ઘરમાંથી કઈ રીતે થાય છે. શાકભાજી અને ફળોને સરખી રીતે ધોવાના, રાંધેલા અને કાચા ખોરાકને અલગ અલગ રાખવાના, ખોરાકનું યોગ્ય તાપમાન સાચવવાનું અને આજકાલ ખાસ કરીને ગરમીમાં ખોરાક ન બગડે તેની કાળજી લેવાની અને હાથની સ્વચ્છતા જાળવવાની, આવા નાના નાના પગલાં આપણને બીમારીથી બચાવી શકે છે અને ખોરાકની સુરક્ષા સુનિશ્ચિત કરી શકે છે. આગળ વાત કરીએ તે પહેલાં આવો સાંભળીએ હમ આપકે હૈ કૌન ફિલ્મનું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં. ગીતકાર દેવ કોહલી, સંગીતકાર રામ લક્ષ્મણ.

મિત્રો, આજના સમયમાં જ્યારે ખોરાક ઉત્પાદનથી લઈને ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રક્રિયા આટલી વિશાળ બની ગઈ છે, ત્યારે ખેડૂતો, ઉત્પાદકો, વેપારીઓ અને ગ્રાહકો સૌની જવાબદારી બને છે કે તેઓ ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમલમાં મૂકેલ ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરે. તેની જ સાથે સાથે ગ્રાહકોએ પણ સમજવાની જરૂર છે કે તેમની પાસે આવતો ખોરાક અને ભોજન, તેની પાછળ અનેક લોકોની મહેનત અને જવાબદારી જોડાયેલી હોય છે. એટલે બને ત્યાં સુધી ખોરાકનો બગાડ આપણે ઓછામાં ઓછો કરવો જોઈએ. તો આવો સાંભળીએ કુલી નંબર 1 ફિલ્મનું આ ગીત કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં.

મિત્રો, આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, અન્નમ બ્રહ્મ, એટલે કે અન્ન તે બ્રહ્મ સમાન છે. અન્નનો આદર કરવો, બગાડ ન કરવો અને તેને સુરક્ષિત રીતે ગ્રહણ કરવું ખૂબ જરૂરી છે. તેવામાં આજકાલ આ ફાસ્ટ ફૂડ અને ઓનલાઈન ડિલિવરીના વધતા ચલણમાં ગ્રાહક તરીકેની આપણી જવાબદારી વધી જાય છે. આ વસ્તુને યાદ રાખતા કાર્યક્રમના અંતમાં આવો સાંભળીએ ચીની કમ ફિલ્મનું શીર્ષક ગીત શ્રેયા ઘોષાલના સ્વરમાં, ગીતકાર સમીર અને મનોજ તપાડિયા, સંગીતકાર ઇલૈયા રાજા.

મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે જાણ્યું કે ખાદ્ય સુરક્ષા તે માત્ર આરોગ્યનો વિષય નથી, તે અર્થતંત્ર, શિક્ષણ અને સામાજિક વિકાસ સાથે પણ જોડાયેલો છે. સામાજિક વિકાસથી મારે શ્રોતા મિત્રોને સહર્ષ જણાવવું છે કે મેજર અભિલાષા બરાકને આજે સંયુક્ત રાષ્ટ્ર મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન સૌ ભારતીયો અને ભારતની દીકરીઓ માટે ગર્વનું કારણ અને પ્રેરણાનો સ્ત્રોત છે. આ સંદેશ સાથે આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. આપની રેડિયો સંગીની સન્નિધિને રજા આપશો. નમસ્કાર.

ये था कार्यक्रम ढलती जाए रात 96.7 FM पर. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. થોડી ક્ષણોમાં બરાબર 11 વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર.